નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે શુક્રવાર તારીખ 3 જુલાઈ 2026, વિક્રમ સંવત 2082, જેઠ વદની 3. મિત્રો, અત્યારે 5:57 થઈ રહી છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ મંગળ ધ્વનિ સાથે કરીએ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે નૂરની રચના, ગહન ભારતી ગોસ્વામીનો સ્વર.

સંગીતા લાબડિયાના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કોદડની રચના, અને આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થયો. પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરી છે ચિંતન શ્રેણી અમૃતધારા. અમૃતધારા અંતર્ગત આજે પ્રયત્ન એ વિષય પર ડોક્ટર ચંદ્રકાંત શેઠનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો.
1: એટલે પુરુષ પ્રયત્ન, પુરુષાર્થ, જે ચૈતન્યનો, જે પ્રાણતત્વનો આપણા પિંડમાં સંચાર છે, તેના કારણે જ આપણાથી જીવવા માટેની, સાર્થકપણે જીવવા માટેની મથામણ થઈ શકે છે. તે મથામણનું નામ પ્રયત્ન. જીવનના ચાર પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મનો પુરુષાર્થ જીવનભર ચાલતો રહેવો જોઈએ. એ માટે આપણા ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં આપણો કોઈ ને કોઈ રીતે પ્રયત્ન, પુરુષાર્થ તો સતત ચાલતો જ રહેવો જોઈએ. સતત કંઈ ને કંઈ પ્રયત્નમાં રહેવું એ આપણી પ્રકૃતિ છે ને નિયતિ પણ છે. સક્રિયતા આપણા શ્વાસમાં છે, તે આપણી જાગૃતિમાં છે, તેમ સુષુપ્તિમાં એ છે. સક્રિયતા એટલે જીવન, નિષ્ક્રિયતા એટલે મરણ. એ ન્યાયે આપણા પ્રયત્નમાં આપણી પ્રાણમયતા છે, આપણા પ્રમાદમાં આપણી જડતા. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પ્રમાદ વર્જ્ય જ હોય, પ્રયત્ન કે પુરુષાર્થ વિના મનુષ્યનું પ્રારબ્ધ ઉઘડતું નથી એમ કહી શકાય. પહેલો પ્રયત્ન, પછી પુરુષાર્થ. પહેલો પ્રયત્ન, પહેલો પુરુષાર્થ અને પછીથી પ્રારબ્ધ. આળસુ માણસનું મન શૈતાનની કોટ બની જાય છે. આળસની ઉધઈ માણસને અંદરથી કોરીને પોલો બનાવી દે છે. એ આળસ આપણા માટે તો અસુર, શરીરના એ મહાન રિપુનો તો વિનાશ જ હોય. એ માટે જોઈએ આપણો પુરુષ પ્રયત્ન, પુરુષાર્થ અને પરમતત્વના પ્રેરણા તથા પ્રસાદ. આપણે પ્રયત્ન કર્યા વિના, પુરુષાર્થ કર્યા વિના ખાઈએ તો એ હરામનું ખાઈએ છીએ એમ કહેવાય. આપણા કર્મધર્મ સાથે અન્ન અર્થ જોડાયેલા છે. આપણે જો યોગ્ય દિશામાં યોગ્ય કર્મ કરતા રહીશું તો તેના યોગ્ય પરિણામો સ્વાભાવિક રીતે જ આવવાના છે. અને આપણે તેથી જ જે કંઈ આયુષ્ય મળ્યું છે તેનો દુર્વ્યય ન કરતા તેની પળે પળનો જીવનના ઉત્તમ કર્તવ્ય કર્મોમાં ઉપયોગ થાય એ આપણે સજાગપણે જોવું જોઈએ. આપણે જે કંઈ પ્રયત્ન કરવાના છે તે કઈ બાબતમાં અને કઈ રીતે તેનો ઊંડો વિચાર કરવાનો રહે છે. આપણે આપણા પ્રયત્નોનું લક્ષ્ય નક્કી કરતા ઘણી ખબરદારી ને સૂઝ સમજ દાખવવાના રહે છે. આપણા પ્રયત્નોનું લક્ષ્ય ઉતાવળથી, રાગદ્વેષથી, સંકુચિતતાથી તો નક્કી ન જ થાય. વળી આપણે આપણી ગુંજાશનો, આપણી હેસિયતનો પણ પાકો ખ્યાલ કરવાનો રહે છે. આપણે આપણા પ્રયત્નોનું લક્ષ્ય, આપણું સાધ્ય નક્કી કરવામાં ભલે થોડો સમય લઈએ, પણ એ લક્ષ્ય કે સાધ્ય એવું નક્કી થાય કે પછી તે માટે પસ્તાવા પણ ન રહે. એકવાર લક્ષ્ય કે સાધ્ય નક્કી કર્યા પછી આપણી બધી શક્તિ આપણે એ લક્ષ્યવેદ કરવામાં વાળવી રહી. એમાં કૃષ્ણ જેવી કોઈ ગુરુત્તમ વિભૂતિનું માર્ગદર્શન મળે તો પૂછવું જ શું. આપણે જે લક્ષ્ય નિર્ધારિત કરીએ તે પછી હાંસલ કરવા માટે આપણે અર્જુનની જેમ એકાગ્રતાપૂર્વક કાર્યરત થવાનું રહે છે. આપણે જેવા પ્રયત્નો કરીશું એવું પરિણામ આવશે. જેવી વાવણી એવી લણણી, જેવી મહેનત એવી બરકત. આપણે આપણી શક્તિનો બરાબર સદુપયોગ થાય એવા જ પ્રયત્નો કરવાના રહે છે. પરમાત્માની સત્કૃપાથી જ આપણને મનુષ્ય રૂપે કેટલોક પુરુષાર્થ કરવાનો અધિકાર, એ માટેની પાત્રતા સાંપડી છે. એ માટે આપણે પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ જ અનુભવવાનો રહે છે. પરમાત્માએ આપણને જે કંઈ આપ્યું, આપણને ધીર્યું, તેને કૃપા પ્રસાદ માનીએ અને આપણે એવા પ્રયત્નો

0: કરીએ કે જેથી પરમાત્માએ આપણને જે આપ્યું છે, જે ધીર્યું છે, તે બમણું થઈને રહે. આપણે પ્રયત્નપૂર્વક આપણામાં જે અઘટિત ઉગી નીકળ્યું હોય તેની નિંદામણ કરીએ અને એવી ખેતી કરીએ ને એવું સત્વશીલ પકવીએ, એવું અમૃતદાન મેળવીએ કે જેથી ભગવાન બુદ્ધ જેવા શીલના મહાન કૃષિકારની સાતાદાયક અમી નજર આપણા પર ઠરીને રહે.
1: પ્રયત્ન આ વિષય પર ડોક્ટર ચંદ્રકાંત શેઠનું લઘુચિંતનાત્મક. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ અર્થ ફિલ્મનું ગીત.

હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં જબ પ્યાર કિસી સે હોતા હૈ ફિલ્મનું ગીત. ગીતકાર છે હસરત જયપુરી, સંગીતકાર છે શંકર જયકિશન.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મેરા સાયા. મિત્રો, આ ફિલ્મમાં સાંભળીએ કલાકાર લતા મંગેશકરની. રચના છે રાજા મહેંદી અલી ખાનની. સંગીત આપ્યું છે મદન મોહને.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ તાજમહેલ ફિલ્મનું ગીત. રચના છે સાહિર લુધિયાનવીની, સંગીતકાર છે રોશન અને ગાયક કલાકારો છે સુમન કલ્યાણપુર અને મીનુ પુરુષોત્તમ.

મિત્રો, અંતમાં સાંભળીએ મન્ના ડેના સ્વરમાં ઉપકાર ફિલ્મનું ગીત. ગીતકાર છે ઇન્દિવર, સંગીતકાર છે કલ્યાણજી આનંદજી.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળશો સંસ્કૃત સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી. બસ હવે થોડી જ વારમાં.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી.

આપ સાંભળી રહ્યા હતા શ્રીરામ ચરિત માનસ ગાન. આજની શ્રેણીના ગાયક કલાકારો હતા સુધા મલ્હોત્રા અને રામકૃષ્ણ ચંદીશ્રી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા લાગુ. રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર સ્પર્ધાનો આરંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ નવી નિમણૂક મેળવેલા 2300થી વધુ યુવાનોને ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રેવન્યુ તલાટીને મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગામડાના વહીવટનો આધારસ્તંભ ગણાવતા ગ્રામજનોના પ્રશ્નો, સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિવારણ લાવી દેવાનું સેવા દાયિત્વ નિભાવવા આહવાન કર્યું.
1: તમારું કામ અને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઉભો થાય. તમે ધારો એ રીતે કામ કરી શકો છો.
0: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે તાપી જિલ્લામાં નિમણૂક પામેલા 80 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે નવનિયુક્ત 146 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક દરમિયાન ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી. રાજ્યમાં 5G સેવાઓનો પ્રારંભ અને ભારત નેટ પ્રોગ્રામ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યંત મજબૂત બનાવી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી ઝડપથી સુધરી રહી છે.
2: हम आज के दिन में 5G क्षेत्र में भी काम कर रहे हैं और हमारे राज्य में जहां तक कनेक्टिविटी का और नेटवर्क का सवाल है हम ऑलमोस्ट 100% हमें कवरेज मिल चुका है. आज कोई भी ऐसी जगह नहीं मिलेगी जहां हमें कोई ना कोई सर्विस प्रोवाइडर का हमें नेटवर्क नहीं मिलता. भारत सरकार ने ये भारत नेट का प्रोग्राम जो गुजरात का SPV है GFGNL उनको ये काम दिया गया है.
0: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાશે. અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જૂન મહિનામાં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gscb.org પર આજે સવારે 11 વાગે જાહેર કરવામાં આવશે. માંજલપુર વિધાનસભા બેઠક પર જાહેર થયેલી પેટા ચૂંટણી અન્વયે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ઉલ્લેખનીય છે કે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ગઈકાલે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો. આ પેટા ચૂંટણી માટે 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ, જેમાંથી 17,000થી વધુ વસ્તુઓનો નિકાલ કરાયો. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગઈકાલે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.com

0: gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સવારે 6 વાગ્યા સુધીમાં 150થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કેશોદ, માંગરોળ, માણિયા અને માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉપલેટાના વેણુ બે ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવતા નદીના પટમાં કોઈને અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ગધેથળ, વરજાંગ જાડિયા, મેખાટીંબી, નાગવદર અને નીલખા ગામના લોકો માટે પણ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ગઈકાલે ઉમરાણામાં સાંજ સુધીમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. ઘોઘામાં 0.25 ઇંચ, મહુવામાં 1.5 ઇંચ, જ્યારે ગોહિલવાડમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લી જિલ્લામાં મેઘરજ, શામળાજી અને મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
1: અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. મેઘરજ, શામળાજી અને મોડાસા સહિતના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા શહેર તેમજ દદાલિયા, સાકરિયા અને આનંદપુરા કંપા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિઝનનો અરવલ્લી જિલ્લામાં નોંધપાત્ર પ્રથમ વરસાદ થવાથી ધરતીપુત્રોમાં નવી આશા જાગી છે. બીજી તરફ મોડાસા શહેરમાં માત્ર 1.5 કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચરખા, કેનાલપારા, ગરમલી, પાણિયા, કથિયોદર, શંભુપારા, નવા ચરખા અને ચાડ કેરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સાથે જ બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વલસાડ અને પારડી તાલુકામાં 3 ઇંચ તો કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકામાં આશરે 2.5 ઇંચ વરસાદ પડ્યો. વાપી અને નાના પોંઢામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સાથે જ અનેક ગામોમાં વીજળી પડતા પશુઓના મોત નિપજ્યા છે. વીરપુર તાલુકામાં વીજળી પડતા 2 ગાયોના મોત નિપજ્યા. લુણાવાડા તાલુકાના કેનબારિયા ગામે વીજળી પડતા 3 પશુના મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી. આ સાથે જ રાજગઢ અને થાન સાવલી ગામમાં ઘરની બહાર બાંધેલ પશુ પર વીજળી પડતા 3 પશુના મોત નિપજ્યા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા. પાટણ સહિત જિલ્લામાં હજુ પણ વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ સાથે જ મહિલાઓએ જૂની પરંપરા મુજબ ઢૂંઢિયા બાપજીની મૂર્તિ બનાવી શેરીએ શેરીએ ભ્રમણ કરી પક્ષીઓ માટે ચણ એકત્રિત કરી અનોખી પરંપરા જીવત કરી છે. રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની, તો સાથે જ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
2: 3 જુલાઈ કે લીએ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વેરી હેવી રેનફોલ ઓરેન્જ વાર્નિંગ કે સાથ નર્મદા, ભરૂચ, ડાંગ ઓર તાપી કે લીએ દિયા ગયા હૈ. હેવી રેનફોલ કા વાર્નિંગ આનંદ, પંચમહલ, બરોડા ઓર છોટા ઉદયપુર કે લીએ દિયા ગયા હૈ. સૌરાષ્ટ્ર કચ્છ મેં એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ દિયા ગયા હૈ રેડ વાર્નિંગ કે સાથ. વેરી હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ પોરબંદર, જૂનાગઢ ઓર ગીર સોમનાથ કે લીએ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ રાજકોટ, દ્વારકા ઓર બોટાદ.
0: પોરબંદરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
3: 24 કલાક સુધી દરિયામાં 3.5 થી પણ વધારે મીટરથી ઊંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને વાડીનાર બંદરથી હરસદ બંદર સુધીના વિસ્તારમાં વધારે સંભાવના છે. તે અનુસંધાને હું પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે 24 કલાક સુધી દરિયાકાંઠાથી દૂર રહીએ. માધવપુર બીચ, પોરબંદર ચોપાટી, અસ્માતી ઘાટ કે અન્ય પણ જે દરિયાકાંઠાના સ્થળો છે કે જ્યાં સામાન્ય રીતે લોકો ફરવા કે અન્ય હેતુ માટે જતા હોય છે, ત્યાં 24 કલાક દરમિયાન ન જાય.
0: અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ વિન્ડો 3નો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ વિન્ડો 3ની યજમાની કરી રહ્યું છે, જેમાં ભારતીય પુરૂષ બાસ્કેટબોલ ટીમ 2 જુલાઈથી 5 જુલાઈ 2026 દરમિયાન નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના 2 મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે ટકરાશે. ગઈકાલે ભારતે કતાર સામે પોતાના અભિયાનની શરૂઆત કરી અને ત્યારબાદ 5 જુલાઈએ લેબનોન સામે ટકરાશે. ક્વોલિફિકેશન માટે આ બંને મેચો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુ. રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ.

0: આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે ફીવા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર સ્પર્ધાનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની માહિતી.

મિત્રો, 7:45 ગુજરાતી સમાચાર સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. 8 સાંભળશો સમાચાર પ્રભાત આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. 8:15 રજૂ કરીશું ગુજરાતી ચિત્રપટ સંગીત.

8:30 થી 10 વાગ્યા સુધી સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. ગુલમહોર, હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ રજૂ કરીશું 10 વાગ્યે. 10:30 રજૂ કરીશું કાર્યક્રમ શ્રવણ માધુરી, જેમાં આજે આપ સાંભળશો ભક્તિ સંગીત.

11 વાગ્યાથી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો રિલે કરીશું. 12:30 મહિલા જગત કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. 1 સાંભળશો હિન્દી સમાચાર અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

2:30 થી સાંજના 5 વાગ્યા સુધી સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. 5:05 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું હિન્દી સમાચાર. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજનીગંધા રજૂ કરીશું. 5:30 NCERT દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ કરીશું.

છ વાગ્યે સાંભળશો પોપ સંગીત. 6:30 યુવાણી કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું. 7:10 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.

7 વાગીને 20 મિનિટે ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ રજૂ કરીશું, જેમાં આજે આપ સાંભળશો. મંડપ પદ્ધતિ દ્વારા ટિંડોળાના પાક અને આંતરપાક તરીકે અળવીના પાન અને મરચાંનું વાવેતર, એ વિશે નિર્મળાબેન પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

7:50 મિનિટે ગુજરાતી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. 8 વાગ્યે સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. ૧૧ વાગ્યે સાંભળશો હિન્દી સમાચાર અને ત્યારબાદ અંગ્રેજી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની માહિતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથીદારોને.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, હવે સાંભળીએ કલાકાર વાણી જયરામ, સુષ્મા અને બદરી પવારને.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, હવે સાંભળીએ કલાકાર મન્ના ડેને.

આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળશો ગુજરાતી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. બસ હવે થોડી જ વારમાં.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયાએ યુક્રેનના ક્યુ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. ભારત અને જાપાને વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આર્થિક સુરક્ષાના પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી છે. આર્થિક સુરક્ષા સલાહકાર પર ભારત જાપાન સંયુક્ત ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સુરક્ષા ભાગીદારી પરસ્પર વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને સંકલિત હિતો પર આધારિત છે.
1: આર્થિક દુનિયા સપ્લાય ચેઇન મેં રૂકાવટે, ટ્રેડ મેં અનિશ્ચિતતા ઓર ગ્લોબલ ડિમાન્ડ મેં ગિરાવટ સે જૂઝ રહી હૈ. લેકિન જૈસે કહા જાતા હૈ, વેન ધ ગોઈંગ ગેટ્સ ટફ, ધ ટફ ગેટ ગોઈંગ. ભારત વિશ્વ કી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેજર ઇકોનોમી હૈ. પિછલે ફાઇનાન્શિયલ યર મેં ભારત કી જીડીપી ગ્રોથ 7.7% રહી. ઇતના હી નહીં, પિછલે 12 વર્ષો મેં હમ ભારત મેં કાઇજન ફિલોસોફી યાનિ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ અપનાતે હુએ અપની ઇકોનોમિક ડીએનએ કો ટ્રાન્સફોર્મ કર રહે હૈ.
0: બંને પક્ષોએ 5 મુખ્ય ક્ષેત્રો, સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ક્લીન એનર્જી અને ફાર્માસ્યુટિકલમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે. શ્રી મોદીએ ભારત જાપાન સંબંધને વિશેષ ગણાવ્યા.
1: ભારત જાપાન સંબંધ વાકઈ બહુ સ્પેશિયલ હૈ. હમારી ઇકોનોમિક પાર્ટનરશિપ કી સફળતા કે કઈ ઉજ્જવલ ઉદાહરણ હૈ. અભી અભી હમને હરિયાણા કે ખરખોદા મેં મારુતિ સુઝુકી કે નયે પ્લાન્ટ કા ઉદ્ઘાટન કિયા. પૂરે વિશ્વ મેં સુઝુકી કી 2/3 કાર્સ ભારત મેં બનતી હૈ ઓર 100 સે અધિક દેશો કો એક્સપોર્ટ હોને જા રહી હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ સનાઈ તાકાઇકીએ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સ્પષ્ટપણે અને કડક નિંદા કરી છે. ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનના સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ ગત વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી. તેમણે 29 જુલાઈ 2025ના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મોનિટરિંગ ટીમ રિપોર્ટમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRFનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનાની પણ કડક શબ્દોમાં નિંદા કરી. બંને પ્રધાનમંત્રીઓએ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક સહિયારા ધ્યેય તરફ સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે સહયોગને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજમંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય પંચાયતી રાજમંત્રી રાજીવ રંજન સિંહ આ કાર્યશાળાની અધ્યક્ષતા કરશે. કાર્યશાળા દરમિયાન 16મા નાણાપંચના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના અનુદાનના અમલીકરણ માટેની માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યશાળા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન, અમલીકરણ પડકારોની ચર્ચા અને નાણાપંચના અનુદાનના અસરકારક ઉપયોગ માટે વ્યવહારુ વ્યૂહરચનાઓનું આદાન પ્રદાન કરવા માટે મંચ પૂરું પાડશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો માટે 2 દિવસીય સંસદીય અને કાયદાકીય કામગીરીના વિવિધ પાસાઓથી પરિચિત કરવાના વિશેષ સત્રનું ઉદ્ઘાટન કરશે. આ સત્રનો ઉદ્દેશ્ય નવા ચૂંટાયેલા સભ્યોને સમિતિ પ્રણાલીઓ, નાણાકીય દેખરેખ, સંસદીય વિશેષ અધિકારો અને વિધાનસભામાં ઉભરતી ડિજિટલ વિવિધ પહેલોની સમજ આપવાનો છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં

0: રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હાજરી આપશે. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પાબિતા માર્ગરીતા આજે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા ગ્રાન્ડ આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે ઈરાનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સમારોહમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિત્વ બંને દેશો વચ્ચેના સંબંધોના મહત્વ પર ભાર મૂકે છે, જે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત પાયો પૂરો પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમરનાથ યાત્રા આજથી જમ્મુ અને કાશ્મીરના પહેલગામ અને બાલતાલ બંને રૂટથી શરૂ થઈ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે.
1: बम बम बोले और हर हर महादेव के जयकारों के बीच अमरनाथ यात्रियों का पहला जत्था आज सुबह पवित्र गुफा की तरफ रवाना हो गया. अगले 57 दिनों की इस यात्रा के दौरान लाखों श्रद्धालु नुनवन, पहलगाम और बालतर रास्तों से होते हुए बाबा बर्फानी के यहां अपनी हाजिरी देंगे. दोनों रास्तों पर अधिकारियों ने मेडिकल कैंप, आराम करने की जगहें, लंगर, पीने के पानी की सुविधा और मौसम की पल पल की जानकारी रखने जैसे व्यापक इंतजाम किए हैं. यात्रा को सुरक्षित रूप से पूरा करने के लिए सुरक्षा कड़े इंतजाम किए गए हैं. इस बीच यात्रियों का दूसरा जत्था आज सुबह जम्मू के भगवती नगर यात्री निवास से निकलकर घाटी की तरफ रवाना हो गया है. आकाशवाणी समाचार के लिए मैं श्रीनगर से इश्फाक शाह.
0: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
2: अगले 2-3 दिनों में गुजरात, कोंकण, गोवा, मध्य महाराष्ट्र, ओडिशा और पश्चिमी मध्य प्रदेश में भारी से बहुत भारी वर्षा का अनुमान लगाया है. इसी दौरान छत्तीसगढ़, तटीय कर्नाटक, राजस्थान, मणिपुर, मिजोरम, त्रिपुरा, तमिलनाडु, पुडुचेरी, कराईकल, तेलंगाना, उत्तर प्रदेश, हिमाचल प्रदेश, केरल, माहे, उत्तराखंड और विदर्भ में भी मौसम की ऐसी ही स्थिति बनी रहेगी. मौसम विभाग ने बताया कि अरुणाचल प्रदेश, असम और मेघालय में मौसम गर्म और उमस भरा रहेगा. हालांकि दिल्ली में अगले 24 घंटों के दौरान आसमान में बादल छाए रहने और हल्की बारिश होने की संभावना है. नीतिका गुप्ता, आकाशवाणी समाचार, नई दिल्ली.
0: યુક્રેનમાં રાજધાની કીવ પર રશિયા દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 90 લોકો ઘાયલ થયા છે. સમગ્ર કીવમાં 30 સ્થળોએ મુખ્યત્વે રહેઠાણક ઇમારતો અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાતક બોમ્બારો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવતા હુમલાનો આવડતો જવાબ છે. તે ઉપરાંત યુક્રેન સતત રશિયાની તેલ રિફાઇનરી પર હુમલાઓના કારણે રશિયામાં ઇંધણનું સંકટ સર્જાયું છે. સીરિયામાં ગઈકાલે દમાસ્કમાં એક કાફેમાં વિસ્ફોટક ઉપકરણ મૂકી વિસ્ફોટ કરાયો હતો, જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા. ગૃહમંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે આ વિસ્ફોટક ઉપકરણ રાજધાનીના હેઝાલ જિલ્લામાં ન્યાય મહેલથી 100 મીટર દૂર સ્થિત કાફેની અંદર મૂકવામાં આવ્યું હતું. થાઇલેન્ડમાં મુકદહાન પ્રાંતમાં ગઈકાલે તીર્થયાત્રા પર જઈ રહેલા સાધુઓના જૂથ પર 11 વર્ષના છોકરાએ પિકઅપ ટ્રક અથડાવી દેતા 9 સાધુઓના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુકદહાન પ્રાંતના કુલ 35 સાધુઓ યાત્રા પર હતા. 5 સાધુઓ ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 અન્ય સાધુના હોસ્પિટલમાં મોત થયા હતા. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં લંડન ખાતે રમાયેલી બીજી સેમીફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 40 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નેટ સાઇવર બ્રન્ટના 47 બોલમાં 75 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ બનાવી શક્યું. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
3: આજના અખબારોમાં જાપાનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે થયેલી બેઠક, ગુજરાતમાં પડેલા વરસાદ અને રશિયા યુક્રેન પર કરેલા હુમલાના સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાવ્યા. નવ ગુજરાત સમય લખે છે, રશિયા યુક્રેન પર 11 કલાક મિસાઇલો ઝીંકી, 22ના મોત. ફુલછાપની હેડલાઇન છે, જૂનમાં રિસાયેલા જુલાઈમાં રીઝ્યા, ગુજરાત પર વેધર ચક્રવ્યૂહ, 5 સિસ્ટમ એક સાથે ત્રાટકશે. ની હેડલાઇન છે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત અને જાપાન મજબૂત ભાગીદારી માટે કટિબદ્ધ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજમંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયા યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: શ્રોતા મિત્રો, આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

તુષાર શુક્લની આ રચના આપ માણી રહ્યા હતા. ચાલો દોસ્તો ખૂંદી વળીએ ધરતી આ હિન્દુસ્તાનની. આકાશવાણી ગાયક વૃંદનો સ્વર હતો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને 8:15 દિલ્હી કેન્દ્રથી મોર્નિંગ ન્યૂઝ રિલે કરીશું. તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે, એટલે કે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

ડ્યુરેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગુજરાતી ચિત્રપટ સંગીત. પ્રથમ સાંભળીએ તાના રી રે ચિત્રપટનું ગીત. ગીતના શબ્દો છે કાંતિ અશોકના, સંગીત આપ્યું છે મહેશ નરેશે અને સ્વર આપ્યો છે મહેન્દ્ર કપૂર અને સાથીદારોએ.

0: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
1: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
0: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
1: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
0: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव।
2: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाई छे?
3: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाए अने माछीमारी न कराए, समझो?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: હવે સાંભળીએ વીર માંગડાવાળો ચિત્રપટનું ગીત। ગીતકાર અને સંગીતકાર છે અવિનાશ વ્યાસ, ગાયક કલાકારો છે મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે।

0: આપ સાંભળી રહ્યા હતા ચિત્રપટ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા, દેશ કી સુરીલી ધડકન. કુછ પલો મેં આપ સુનેંગે કાર્યક્રમ ચિત્રલોક.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

ગુલમહોર. મિત્રો, આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ બજરંગી ભાઈજાન ફિલ્મનું ગીત. સ્વર આપ્યો છે મિકા સિંઘે, રચના છે શબ્બીર અહેમદની અને સંગીત આપ્યું છે પ્રીતમે.

0: મિત્રો, હવે સાંભળીએ કલાકાર અલકા યાજ્ઞિકને. ફિલ્મ છે બરદાસ્ત, રચના છે સમીરની, સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ.
1: ચુપકે સે આપકી ધડકન મેં ઉતર જાયેંગે, રાહે ઉલ્ફત મેં આજ હદ સે ગુઝર જાયેંગે, ટૂટ કે આપ હમે ઇસ કદર જો ચાહેંગે, હમ તો પમ હમ તો

0: અરે ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
3: પસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: હવે સાંભળીએ ભારત ફિલ્મનું ગીત. ગીતના શબ્દો છે ઇરશાદ કામિલના, સંગીતકાર છે વિશાલ શેખર અને ગાયક કલાકાર છે નેહા ભસીન.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં પાકીઝા ફિલ્મનું ગીત.

હવે સાંભળીએ કલાકાર કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીદારોને. રચના છે આનંદ બક્ષીની, સંગીતકાર છે રાહુલ દેવ બર્મન અને ફિલ્મ છે પરાયા ધન.

ગુલમહોર ફિલ્મી ગીતોના આ કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રેમનગર ફિલ્મનું ગીત. ગીતકાર છે આનંદ બક્ષી, સંગીતકાર છે એસ ડી બર્મન અને ગાયક કલાકાર છે લતા મંગેશકર.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી. આ કાર્યક્રમમાં આજે આપ સાંભળશો ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર એ હરિહરનને. રચના છે કવિ નારાયણની, સંગીત આપ્યું છે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ.

0: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
1: ફસાણી.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
3: એ બરાબર.

0: મોન્સૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: હવે સાંભળીએ કલાકાર દિનેશ નિર્વાણની રચના છે પ્રવીણ દત્તાની, સંગીત આપ્યું છે ગોવિંદ પાથેરીએ.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ITI एडमिशन 2026-27
2: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू.
3: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in.
2: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
3: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी.
4: મિત્રો, હવે સાંભળીએ પંડિત ભીમસેન જોશીને. રચના છે તુલસીદાસની, સંગીત આપ્યું છે જયદેવે.

આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ શ્રવણ માધુરી અંતર્ગત ભક્તિ સંગીત આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ કલાકાર અનુપ જલોટાને. રચના છે પંડિત કિરણ મિશ્રાની.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ શ્રવણ માધુરી અંતર્ગત ભક્તિ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: અમદાવાદ, વડોદરા, રાજકોટ.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં
4: વર્ષ 2026-27 કે લિયે પ્રવેશ શુરુ.
3: ડિપ્લોમા સે ડિગ્રી અભ્યાસ કે લિયે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ ઇન્જિનિયરિંગ કે લિયે ઓનલાઈન યા ઓફલાઈન આવેદન કર સકતે હૈ. ડિપ્લોમા ઇન્જિનિયરિંગ કે બાદ ડિગ્રી ઇન્જિનિયરિંગ કે દૂસરે વર્ષ મેં ભી પ્રવેશ કર સકતે હૈ.
4: ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
3: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ, દાદરા નગર હવેલી ઓર દમણ દીવ.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: ITI एडमिशन 2026-27
4: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू.
6: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in.
4: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026. हायर एवं टेक्निकल एजुकेशन विभाग,
6: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी.
7: भयानक अंधेरी सिया रात में लिए अपनी बंदूक में हाथ में

0: મિસ્ટર નટુલાલ ફિલ્મના આ ગીત સાથે જ વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહયોગ કાર્યક્રમમાં આપ સૌનું હરિયાળું સ્વાગત કરીએ છીએ. આપને મળવા આવી ગયા છીએ અમે બંને આપની રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, જંગલ અને જંગલી પ્રાણીઓની વાતો, વાર્તાઓ, એમના કિસ્સા નાના મોટા સૌને હંમેશા રોમાંચિત કરી દે છે. લિપિ, તમે ક્યારે ગયા છો જંગલમાં?
1: હા, હું નાની હતી ને ત્યારે ગિરનાર ગયેલી અને અમે લોકો છે ને ગિરના જંગલમાં ગયા હતા. ત્યારે મેં પહેલી વાર સિંહ જોયો. પહેલા તો જયારે સિંહ જોયો ને ત્યારે સાવ એક સામાન્ય પ્રાણી જેવો લાગ્યો, મોટા કૂતરા જેવો. અને મને થયું કે આને શા માટે જંગલનો રાજા કહેતા હશે લોકો. પછી એ થોડો નજીક આવ્યો અને જોરથી દાડ્યો. અરે બાપ રે, ત્યારે મને ખબર પડી કે કેમ સિંહ જંગલનો રાજા કહેવાય છે. અલ્પા, તમારો આવો કોઈ એક્સપિરિયન્સ છે?
0: યસ લિપિ, અમે પણ એકવાર છે ને દીવ ગયા હતા અને પછી ત્યાંથી ગીરના જંગલમાં. અને ખબર છે, ગીર જવાનું નક્કી કર્યું હતું ને ત્યારથી જ સિંહને જોવાનું એક ગજબ એક્સાઇટમેન્ટ હતું. અને અમારા નસીબ એટલા સારા હતા કે અમને સિંહ, સિંહણ અને એમનું બચ્ચું, એમ આખું સિંહ ફેમિલી જોવા મળ્યું હતું. અમે જ્યારે એમને જોયા ને ત્યારે એ વખત એમનું પેટ ભરેલું હતું અને એ ત્રણેય આરામ કરી રહ્યા હતા. અને તો પણ બોલો, અમારા દિલની ધડકન તો તેજ થઈ જ ગઈ હતી.
1: આવા તો ઘણા બધા એક્સપિરિયન્સીસ બધાની લાઈફમાં હશે. પણ શ્રોતા મિત્રો, આ ઉપરાંત જંગલ, વન બીજી પણ ઘણી રીતે અગત્યતા ધરાવે છે, જેમ કે એમાં રહેલા અઢળક વૃક્ષો. અને શ્રોતા મિત્રો, આપણે જાણીએ જ છીએ કે કુદરતી સંતુલા જાળવવામાં વૃક્ષોનો ફાળો કેટલો મહત્વનો છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. હવા અને પાણીને શુદ્ધ રાખવા માટે વૃક્ષોનું હોવું અનિવાર્ય છે.
0: બિલકુલ. અને વળી જમીનનું ધોવાણ અને રણને આગળ વધતું અટકાવવાનું કામ પણ વૃક્ષો કરે છે. વૃક્ષો પક્ષીઓ, પ્રાણીઓ સહિતની સમગ્ર જીવસૃષ્ટિને આશ્રય પણ આપે છે.

0: આ ઉપરાંત વૃક્ષો જમીનને ફળદ્રુપ બનાવવામાં, વરસાદને આવકારવામાં અને વાતાવરણને ખુશનુમા બનાવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો, હવા, પાણી, જમીન, પશુ, પંખી, જીવજંતુ, મનુષ્ય, વૃક્ષો આ બધા જ કુદરતના અલગ અલગ ઘટકો છે અને બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે.
1: મનુષ્ય પોતાની ઘણી જરૂરિયાત માટે વૃક્ષો પર નિર્ભર છે. વૃક્ષો કાપીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે અને એટલે જ વધુ વૃક્ષો વાવવા જરૂરી છે, જેથી પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે. આવા જ કંઈક વિચારને કેન્દ્રમાં રાખીને વન મહોત્સવની શરૂઆત થઈ. દેશ આઝાદ થયો ત્યારબાદ 1949માં તે વખતના કેન્દ્ર સરકારના ખેતી અને વન વિભાગના માનનીય મંત્રીશ્રી, ગુજરાતના પનોતા પુત્ર અને વૃક્ષ પ્રેમી એવા શ્રી કનૈયાલાલ મુનશીએ લોકો દ્વારા વૃક્ષો વાવવા અને જતન કરવાનો વન મહોત્સવનો કાર્યક્રમ આપ્યો અને ત્યારથી દર વર્ષે વન મહોત્સવ ઉજવાય છે.
0: વન મહોત્સવ એટલે વૃક્ષોનું મહત્વ અને તેની ઉપયોગિતાને યાદ કરવાનો અવસર, નવા વૃક્ષો વાવવાની ઉછેરવાની વાતને યાદ કરવાનો અવસર. દર વર્ષે ચોમાસાની ઋતુના પ્રારંભે તારીખ 1 થી 7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની એટલે કે 2026ની વાત કરીએ તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ 3.0 અભિયાન સાથે જોડાઈને વન મહોત્સવની ઉજવણી તો શરૂ થઈ ગઈ છે. મિત્રો, એક રસપ્રદ વાત એ છે કે વન મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની એક અનોખી પરંપરા પણ રહેલી છે, જે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને એક સાથે જોડે છે.
1: તો ચાલો જાણીએ ગુજરાતમાં કયા કયા સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યા છે. પુનિત વન, સેક્ટર 18, ગાંધીનગર.
0: અંબાજી ખાતે આવેલું માંગલ્ય વન.
1: તીર્થંકર વન, તારંગા, મહેસાણા.
0: ગીર સોમનાથમાં આવેલું હરિહર વન.
1: તો ચોટીલા સુરેન્દ્રનગર ખાતે આવેલું ભક્તિ વન.
0: શ્યામલ વન, જે આવ્યું છે શામળાજી અરવલ્લીમાં.
1: પાવક વન, પાલીતાણા, ભાવનગર.
0: પાવાગઢ પંચમહાલમાં આવેલું વિરાસત વન.
1: માનગઢ મહીસાગરમાં આવેલું ગોવિંદ ગુરુ સ્મૃતિ વન.
0: નાગેશ વન, જે છે નાગેશ્વર દેવભૂમિ દ્વારકામાં.
1: કાગવડ રાજકોટ ખાતે આવેલું શક્તિ વન.
0: જાનકી વન છે વાંસદા નવસારીમાં.
1: આમ્ર વન, જે આવ્યું છે વલસાડ ખાતે.
0: સુરતમાં છે એકતા વન.
1: તો આણંદમાં મહીસાગર વન.
0: શહીદ વન બન્યું છે જામનગરમાં.
1: પાલદડ વાવ સાબરકાંઠા ખાતે આવેલું વીરાંજલિ વન.
0: તો કચ્છમાં બનાવવામાં આવ્યું છે રક્ષક વન.
1: જડેશ્વર વન, જે બનાવવામાં આવ્યું છે ઓઢવ અમદાવાદમાં.
0: રાજકોટ ખાતે છે રામ વન.
1: મારુતિનંદન વન, જે કલગામ વલસાડમાં છે.
0: તો વળી દુધરેજ સુરેન્દ્રનગરમાં છે વટેશ્વર વન.
1: તો હરસિદ્ધિ વન, જે દેવભૂમિ દ્વારકામાં છે.
0: અને ગત વર્ષ 2025માં ગળતેશ્વર ખેડા ખાતે બનાવવામાં આવ્યું છે ગળતેશ્વર વન. મિત્રો, ગ્રીન કવર વધારવા માટે સરકાર તો પ્રયત્નશીલ છે જ, પરંતુ વૃક્ષો ઉછેરવાની જવાબદારી માત્ર સરકારી તંત્રની નથી, એક નાગરિક તરીકે વૃક્ષો વાવવાની જવાબદારી આપણે પણ નિભાવવી પડશે.
1: શ્રોતા મિત્રો, માત્ર રોપા વાવવાથી નહીં ચાલે, રોપા વૃક્ષો તરીકે વિકસે એ રીતે એનું જતન પણ કરવું પડશે. આપણે જાણીએ છીએ કે દરેક સજીવ પોતાના જીવન માટે હવામાંના પ્રાણવાયુનો ઉપયોગ કરે છે.
0: જીવન, 3 અક્ષરનો આ શબ્દ, અને આ શબ્દનું વિશ્લેષણ કરીએ તો એનો 2/3 ભાગ છે વન. આમ વન વગર જીવન શબ્દ પણ શક્ય નથી અને વાસ્તવિકતામાં પણ વન વગર જીવન અશક્ય જ છે ને.
1: તો ચાલો શ્રોતા મિત્રો, આપણે સૌ નક્કી કરીએ કે આ ચોમાસામાં એક વૃક્ષ જરૂર વાવીશું.
0: અને આ વાત સાથે જ હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ એક મુલાકાત. સાંભળીએ સર્જન ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત.
2: મિત્રો નમસ્કાર. મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટ, આજના આપણા અતિથિનું પણ થઈ શકે. અચ્છા, હવે એપેન્ડિસાઇટિસ થવાના લક્ષણો શું હોય એટલે આપણને કેમ ખબર પડે કે આ પ્રકારે તકલીફ ઊભી થઈ છે આપણા શરીરમાં?
3: ઘણીવાર એપેન્ડિક્સ, જ્યારે ચેપ લાગે એપેન્ડિક્સમાં, ત્યારે પેટમાં ગેસ થવો, પેટ ભારે થવું, આ શરૂઆતના લક્ષણો છે.
2: બરોબર.
3: જ્યારે એપેન્ડિક્સમાં ચેપ તેની ચરમસીમા પર જાય, વધારે થઈ જાય, ત્યારે પેટની જમણી બાજુમાં દુખાવો થવો અથવા નાભીની નીચે દુખાવો થવો,
2: બરોબર,
3: તાવ આવવો, ઉલટી થવી, ઘણીવાર અસહ્ય દુખાવો અને તેની સાથે ઝાડા થવા.

0: ડાયરિયા થવા, તે પણ
1: બરોબર.
0: તેના લક્ષણોમાં જોવા મળે છે.
1: અચ્છા, હવે સામાન્ય રીતે ઘણીવાર આપણને આવો દુખાવો પણ થતો હોય, તો દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી એવું આપણે કહી શકીએ?
0: હા, દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી.
1: બરોબર.
0: પેટમાં અગણિત અવયવો છે,
1: જી
0: તો
1: જી
0: તેમાં કોઈ પણમાં ચેપ લાગે અથવા તો પેટમાં ગેસ થાય કે કંઈ પણ બીજી તકલીફ થાય તો તે પેટમાં દુખાવો કરી શકે
1: હા,
0: છે.
1: એટલે દરેક દુખાવાને આપણે એપેન્ડિસાઇટિસ જોડે જોડવાની જરૂર નથી, પણ આવો દુખાવો થતો હોય તો આપણે વહેલાસરે આપણા તબીબ પાસે પહોંચી જઈએ બહુ જરૂરી છે.
0: હા, પેટમાં જમણી બાજુ દુખાવો થાય તો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન હોઈ શકે તેવું માનીને તબીબને બતાવવું જરૂરી છે.
1: જી, હવે નિદાન કઈ રીતે થતું હોય કે આ દુખાવો કયા પ્રકારનો છે? આ એપેન્ડિસાઇટિસનો દુખાવો છે કે બીજો કોઈ પ્રકારનો દુખાવો છે? એ આપણે જેને ડાયગ્નોસિસ કહે એ કઈ રીતે થતું હોય છે?
0: અમે સામાન્ય રીતે જ્યારે જનરલ સર્જરીનું જ્યારે અમે ભણતા હોઈએ છીએ ત્યારથી અમને અમુક લક્ષણો અમુક રોગોમાં જે કોમન છે શીખવાડવામાં આવતા હોય છે કે તાવ આવ્યો, ઉલટી થઈ, પેટમાં જમણી બાજુમાં દુખાવો અમુક ચોક્કસ જગ્યાએ થાય તો એ એપેન્ડિક્સનો દુખાવો હોઈ શકે.
1: બરોબર.
0: એટલે આ ક્લિનિકલ લક્ષણો જોયા પછી મોટાભાગે ડૉક્ટર સોનોગ્રાફી અને અમુક લોહીના રિપોર્ટ સજેસ્ટ કરે છે.
1: બરોબર.
0: સોનોગ્રાફીમાં એપેન્ડિક્સનો સોજો જોવા મળે છે અને લોહીના રિપોર્ટમાં ઇન્ફેક્શનના કણો, શ્વેત કણો ઘણા વધારે જોવા મળે છે.
1: બરોબર. એટલે એક રીતે આપણે આપણને કન્ફર્મ થઈ શકે કે ખરેખર આ એપેન્ડિસાઇટિસ છે કે નહીં એ આપણે આ રીતે અમુક પરીક્ષણો કરાવીએ પછી આપણે.
0: હા
1: જી, હવે એક વખત નિદાન થઈ ગયું કે એપેન્ડિસાઇટિસ છે તો એનો ઉપચાર શું હોઈ શકે?
0: એપેન્ડિક્સ એટલે આપણે એમ કહીએ કે ચોપડીઓમાં સૌથી છેલ્લા પાના હોય એને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ કે જેની શરીરમાં જરૂર નથી.
1: બરોબર છે.
0: તો એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થાય તો તેનું ઓપરેશન એટલે કે સર્જરી એ જ એક ઉપાય છે.
1: અચ્છા, એટલે કે જે ભાગમાં ઇન્ફેક્શન છે એ ભાગ દૂર કરવાનું એવું આપણે કહી શકીએ?
0: હા.
1: હવે આપણને સર્જરીથી કોઈને પણ બધાને ડર લાગતો હોય તો આ સર્જરી પણ આપણે ડરવા જેવી સર્જરી છે કે આનાથી ડરવાની જરૂર નથી?
0: આપણે શરૂઆતમાં જ વાત કરીને કે જો આપણને એપેન્ડિક્સમાં ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે આપણે તરત જ ડૉક્ટરને બતાવીને ડૉક્ટર નિદાન કરીને તરત જો ઓપરેશન કરવાનું કરીએ તો કોઈ જ રીતે ડરવાની જરૂર નથી. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી, લેપ્રોસ્કોપી છે, રોબોટિક સર્જરી છે, આ બધાના કારણે તમે સેમ ડે સાંજે તમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે.
1: શું વાત છે. અને સર્જરી પછી કોઈ આપણે સાવધાની રાખવાની હોય છે?
0: શરૂઆતના દિવસોમાં ભારે ખોરાકને અવોઈડ કરવાનો, વજન ઉપાડવાનું, હેવી વર્ક એ બધું થોડું અવોઈડ કરવું જોઈએ. બાકી બીજી કોઈ મેજર કોઈ જ સાવધાની રાખવાની જરૂર નથી.
1: જી, હવે આપણે જ્યારે સર્જરીની વાત કરીએ, હવે ઘણા લોકો સર્જરી ટાળવાનું ઈચ્છે એટલે કે એમ થાય કે આપણે સર્જરી ન કરાવીએ તો એમને કોઈ તકલીફ થઈ શકે એપેન્ડિસાઇટિસની સર્જરી ન કરાવીએ તો?
0: હા, એપેન્ડિક્સ એક બાજુથી બંધ અને એક બાજુથી ખુલ્લું અવયવ છે. હવે આપણે ફુગ્ગાને ક્યાં સુધી ફોલાઈ શકે? જ્યાં સુધી એની કેપેસિટી હોય ત્યાં સુધી.
1: બરોબર.
0: હવે જો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થયું, તેમાં પરું થયું અને તેનું પાણી ભરાયું તો એપેન્ડિક્સ ત્યાં સુધી ફૂલી શકે જ્યાં સુધી એની કેપેસિટી હશે. જો એની કેપેસિટી પતી જશે તો એ ફાટવાની શક્યતા રહે છે અને તે પરું આખા પેટમાં ફેલાય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે.
1: એટલે તકલીફ થઈ શકે. અચ્છા, હવે એ જ આ સંદર્ભમાં જ એક બીજું સવાલ, ઘણીવાર આપણે એકદમ ઇમરજન્સીમાં એપેન્ડિસાઇટિસની સર્જરી કરવી પડતી હોય છે, એ આવા કોઈ સંજોગો હોય તો એકદમ ઇમરજન્સીમાં સર્જરી કરવી પડતી હોય એવું થાય?
0: એપેન્ડિક્સમાં ઇમરજન્સીમાં સર્જરી બે કારણોથી કરવી પડે છે. જો ઇન્ફેક્શનના શ્વેત કણો ઘણા વધારે હોય, અસહ્ય દુખાવો હોય અને તાવ હોય, અથવા તો એપેન્ડિક્સ પેટમાં ફાટી ગયું હોય, આ બે કન્ડિશનમાં ઇમરજન્સીમાં એપેન્ડિક્સમાં સર્જરી કરવાની જરૂર પડે છે.
1: અચ્છા, હવે ડૉક્ટર તપનભાઈ, એક જે બીજો સવાલ એ થાય કે બધાને એમ થાય કે આપણને આ તકલીફ ન થાય એવું આપણે ઈચ્છીએ, તો આ પ્રકારની તકલીફ ન થાય એ માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ, એટલે પ્રિકોશન્સ આપણે શું શું લેવા જોઈએ?
0: આપણે પ્રિકોશનમાં જોઈએ તો અત્યારે આપણી લાઇફસ્ટાઇલ બહુ જ ચેન્જ થઈ ગઈ છે. વારે ઘડીએ આપણે જંક ફૂડ ખાઈએ છીએ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ, ખોરાકમાં ઘણી બધી વસ્તુઓ જે હોય છે સ્વચ્છ નથી હોતી, ચોખ્ખી નથી હોતી. તો જંક ફૂડ અવોઈડ કરવું જોઈએ, લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ, સ્ટ્રેસ ઓછો રાખવો જોઈએ. આપણી જે લાઇફસ્ટાઇલ છે એને ચેન્જ કરીને આ વસ્તુને આપણે અવોઈડ કરી શકીએ છીએ.
1: બરોબર. એટલે આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીએ તો આપણને એપેન્ડિસાઇટિસ થવાની શક્યતાઓ ઓછી થઈ શકે એવું આપણે કહી શકીએ?
0: હા, ઓછી થઈ શકે.
1: અચ્છા, બીજું એક તબીબ તરીકે આપણે આ એક તકલીફ વિશે વાત કરી, એક શારીરિક તકલીફ વિશે વાત કરી, પણ એક તબીબ તરીકે આપ એવી ટિપ્સ આપો અમારા શ્રોતા મિત્રોને કે જે એમને સ્વસ્થ જીવન જીવવા માટે ઓવરઓલ મદદરૂપ થઈ શકે એવી બે કે ત્રણ ચાર ટિપ્સ આપો.
0: જનરલ સર્જરીમાં હું જેટલા રોગો ભણ્યો છું, જેટલા ઓપરેશન કર્યા છે, એ બધી વસ્તુઓને જો આપણે થતી અટકાવી હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ. ખોરાક નિયમિત અને જંક ફૂડ ઓછું.
1: બરોબર.
0: સ્ટ્રેસ ઓછો.
1: બરોબર.
0: ઊંઘ નિયમિત.
1: બરોબર.
0: અને કસરત એટલે વ્યાયામ પ્રોપર કરીએ તો આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છીએ.
1: એટલે એક રીતે જોઈએ તો કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ નિવારવા માટેની આ એક ચાર કે પાંચ વસ્તુઓનું પાલન કરીએ એ છે આપણે કહી શકીએ.
0: ચોક્કસ.
1: તો ડૉક્ટર અપર્ણભાઈ, આપે પ્રમાણમાં જેનાથી આપણને ડર લાગે છે એવી એક શારીરિક તકલીફ એપેન્ડિસાઇટિસ વિશે આપે બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી અને

0: સરળ ભાષામાં બહુ ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો આભાર. અને ફરીવાર કોઈ નવી વાત સાથે આપણે મળીશું એ આશા સાથે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા.
1: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. તો મિત્રો, આ વાતચીત બાદ હવે સમય છે આપના ફરમાઈશી ગીતોનો. તો ચાલો સાંભળીએ લાઠીથી દીપક પરમારની પસંદગીનું આ ગીત. ગીતકાર છે અવિનાશ વ્યાસ.

0: આ સરસ મજાના ગીત સાથે જ મિત્રો સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. પણ હા, અમે જઈએ એના પહેલા તમારે એક પ્રોમિસ ચોક્કસ આપવું પડશે કે આ ચોમાસામાં તમે એક વૃક્ષ જરૂર વાવશો.
1: તો બોલો, વાવશો ને? અને વાવ્યા બાદ એનું જતન કરવાનું ના ભૂલાય. હા,
0: તો આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
3: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
4: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsaiyar@gmail.com.
0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતે

0: હેતલ રાવલને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી ભગવતી કુમાર શર્માની. તે પહેલાં આપે સાંભળ્યો બાલચંદ્ર શુક્લના સ્વરમાં શૂન્ય પાલનપુરીની રચના. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતી.
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની ટીકા કરી છે. નવી દિલ્હીમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સખત ટીકા કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी और जापान की प्रधानमंत्री सनाई ताकाइची ने पिछले वर्ष 10 नवंबर को दिल्ली में हुई आतंकी घटना की भी कड़ी निंदा की. दोनों देशों ने इस निंदनीय कृत्य के अपराधियों, आयोजकों और वित्त पोषकों को बिना किसी देरी के सजा दिलाने का आह्वान किया. श्री मोदी और सुश्री ताकाइची ने अलकायदा, जैश ए मोहम्मद सहित संयुक्त राष्ट्र में सूचीबद्ध सभी आतंकी समूहों तथा संस्थाओं के खिलाफ समन्वित कार्रवाई का आह्वान किया. दोनों प्रधानमंत्रियों ने सुगम और समृद्ध हिंद प्रशांत क्षेत्र के लिए समान विचारधारा वाले देशों के बीच सहयोग बढ़ाने की प्रतिबद्धता को दोहराया. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સફળ મુલાકાત બાદ ભારતથી રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની આ મુલાકાત બંને દેશોની ભાગીદારીને વધારવા અને ભારત પ્રશાંત ક્ષેત્ર તથા શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. શ્રી મોદી બાલોત્રામાં લગભગ 1.6 લાખ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે તેઓ ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4માંથી એક છે અને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. ભારત ફ્રાન્સ વેપાર ગોળમેજી પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે બંને દેશો ટેકનોલોજી, નવીનતા, ઉર્જા અને ડિજિટલ વિકાસના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. શ્રીમતી સીતારમણે ફ્રેન્ચ કંપનીઓ અને રોકાણકારોને વિકસિત ભારત 2047ની યાત્રામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ એઆઈ ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વેપાર બમણો થયો છે. શ્રીમતી સીતારમણે ભારતમાં કાર્યરત લગભગ 1,000 ફ્રેન્ચ કંપનીઓની હાજરીની પણ પ્રશંસા કરી હતી. નવી દિલ્હીમાં આજે યુવા બાબતોના વિભાગે માય ભારતનું ઉદ્યોગ સંગઠન સંમેલન યોજ્યું. એસોચેમ, ફિક્કી, સીએઆઈટી અને સીઆઈઆઈ સહિત અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ ઉદ્યોગ હિસ્સેદારોને માય ભારત ઇકોસિસ્ટમનો પરિચય કરાવવાનો અને ઉદ્યોગ સંગઠનો, કોર્પોરેટ્સ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને આ પહેલમાં જોડાવા માટે આમંત્રિત કરવાનો હતો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશના યુવાનો 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા

0: આમાં મુખ્ય પ્રેરક બળ છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ અને માય ભારત વચ્ચેનો સહયોગ આ યુવા ઉર્જાને રાષ્ટ્રીય વિકાસ લક્ષ્ય તરફ આગળ વાળવામાં મદદ કરશે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: તિરુવનંતપુરમમાં કેરળના મુખ્યમંત્રી VD સતીશને સ્પષ્ટતા કરી કે વિઝીજામ બંદરના હિસ્સામાં કોઈપણ ફેરફાર સરકારની પરવાનગી વિના શક્ય નથી. તેઓ વિઝીજામ બંદરનું સંચાલન કરતી કંપનીમાં ખાનગી રોકાણકારોના હિસ્સામાં ફેરફાર અંગેના અહેવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વિદેશી કંપની દ્વારા 49% હિસ્સાના રોકાણની જાહેરાત રાજ્ય સરકારને જાણ કર્યા વિના કરવામાં આવી હતી. પવિત્ર અમરનાથ યાત્રા આજે સવારે જમ્મુ કાશ્મીરના પહેલગામ અને બાલતાલ રૂટથી શરૂ થઈ. 57 દિવસની યાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: હમ બમ બોલે ઓર હર હર મહાદેવ કે જયકારોં કે બીચ અમરનાથ યાત્રીઓ કા પહેલા જટ્ટા આજ સુબહ પવિત્ર ગુફા કી તરફ રવાના હો ગયા. અગલે 57 દિનો કી ઇસ યાત્રા કે દૌરાન લાખો શ્રદ્ધાલુ નુનવન પહેલગામ ઓર બાલતર રાસ્તોં સે હોતે હુએ બાબા બર્ફાની કે યહાં અપની હાજરી દેંગે. દોનો રાસ્તોં પર અધિકારીઓ ને મેડિકલ કેમ્પ, આરામ કરને કી જગહે, લંગર, પીને કે પાણી કી સુવિધા ઓર મોસમ કી પલ પલ કી જાનકારી રખને જૈસે વ્યાપક ઇંતજામ કિયે હૈ. યાત્રા કો સુરક્ષિત રૂપ સે પૂરા કરને કે લિયે સુરક્ષા કે કડે ઇંતજામ કિયે ગયે હૈ. ઇસ બીચ યાત્રીઓ કા દૂસરા જટ્ટા આજ સુબહ જમ્મુ કે ભગવતી નગર યાત્રી નિવાસ સે નિકલ કર ઘાટી કી તરફ રવાના હો ગયા હૈ. આકાશવાણી સમાચાર કે લિયે મેં શ્રીનગર સે ઇશફાક શાહ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રા કરી રહેલા યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમરનાથ યાત્રા શ્રદ્ધા, સાંસ્કૃતિક એકતા અને સેવાના મૂલ્યોને મજબૂત બનાવતી રહેશે. તેમણે ભારતીય સેના, CRPF, જમ્મુ કાશ્મીર પોલીસ, BSF, NDRF, ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને યાત્રાળુઓની સેવામાં રોકાયેલા દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જુનાગઢના માંગરોળ અને સુત્રાપાડામાં 13 ઇંચ, તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ વરસાદ થયો છે. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો થયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ થયો છે. નવસારીના ચીખલીમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને ગણદેવીમાં 6 ઇંચથી વધુ તો ડાંગમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે NDRFની ટીમ તૈયાર કરાઈ છે. રાજ્ય પર એક સાથે 5-5 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સ્ટાફની ટીમે 9 કરોડ રૂપિયાનો 8 કિલોગ્રામથી વધુ નશાકારક પદાર્થ જપ્ત કર્યો. આ સાથે તેની હેરાફેરીમાં સામેલ 3 નેપાળી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ભારત નેપાળ સરહદ પરથી આ પદાર્થ મેળવતા હતા અને વોટ્સએપ આધારિત ડિલિવરી નેટવર્ક દ્વારા તેને દિલ્હીમાં વેચતા હતા. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. BCCIએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું છે. આ શ્રેણી 15-27 ઓગસ્ટ દરમિયાન રમાશે. પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. આ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગમાં 5મા ક્રમે છે. દરમિયાન ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ બુધવારે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરાઈ હતી. બીજી T20 આવતીકાલે માન્ચેસ્ટરમાં રમાશે. ફિફા વર્લ્ડ કપમાં સ્વિટ્ઝરલેન્ડે અલ્જેરિયાને 2-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે, જ્યારે સ્પેને ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું છે. દરમિયાન પોર્ટુગલ પણ રાઉન્ડ ઓફ 32 મેચમાં ક્રોએશિયાને 2-1થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ્યું છે. આજે ઓસ્ટ્રેલિયા ભારતીય સમય મુજબ રાત્રે 11:30 વાગે ઇજિપ્ત સામે ટકરાશે. દરમિયાન ગઈકાલે બેલ્જિયમ, અમેરિકા અને ઇંગ્લેન્ડ પણ રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા હતા. ફ્રાન્સ, નોર્વે, કેનેડા, મોરોક્કો, બ્રાઝિલ અને પેરાગ્વે પણ ક્વોલિફાય થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એક

0: એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હમણાં આપ સાંભળી રહ્યા હતા કોયલિયા આલ્બમમાં અનુપ જલોટા અને આરતી અંકલીકરને, અને હવે સાંભળીએ ઉસ્તાદ અહેમદ હુસેન અહેમદ અને મોહમ્મદ હુસેન ખાને.

0: જિંદગી ધ લાઈફ આલ્બમની આ રચના આપે સાંભળી ઉસ્તાદ અહેમદ અને મોહમ્મદ હુસેનના સ્વરમાં.
1: સુનિયે યે સિઝલ કી આવાઝ. Zodiac લેકર આયા હૈ ગ્રાન્ડ સિઝલર ફેસ્ટિવલ.
2: ગ્રિલ ચિકન,
1: પેન ફ્રાઈડ ફિશ,
2: મુર્ગ ટિક્કા,
1: ચીઝ સ્ટેક સિઝલર,
2: ઓર વેજ મે
1: પેટી,
2: ચિલી મશરૂમ,
1: મલાઈ સોયા ચાપ સમેત ઢેરો લઝીજ સિઝલર્સ.
2: પરિવાર ઓર દોસ્તો કે સાથ હર બાઈટ કા સિઝલિંગ મઝા લીજીએ.
1: 19 સે 31 જુલાઈ તક સિર્ફ Zodiac, ફોર્ચુન પાર્ક ગેલેક્સી વાપી મે. Zodiac, ટેસ્ટ જો યાદ રહે જાય.
3: ઓલા ચીમન ની વાત સાંભળીને
4: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
3: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કલાકાર અલી અઝમતને હમણાં સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. અને દોસ્તો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જે આપણે અરસપરસ આપણી માહોલ જે જોઈ રહ્યા છીએ કે દેશ દેશ વચ્ચેના જે માહોલ જોઈ રહ્યા છીએ, આ માહોલ વખતે આપણે તમામ સમજદાર અને ભણેલ ગણેલ જે વ્યક્તિઓ છે, યુવા નાગરિકો છે તમામ, એ લોકોએ ખાસ સમજવાની જરૂર છે કે આપણે લોકો કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ, આપણા દેશને અધરવાઇઝ આપણી આ સૃષ્ટિને આપણી આખી દુનિયાને આપણે કઈ દિશા તરફ દોરી રહ્યા છીએ. એમાંથી જરાક જાગૃત થઈને આપણે આપણા દેશને આખા વિશ્વને શાંતિ તરફ જે છે એ પ્રેરવાનું કામ કરવાનું છે આપણે દોસ્તો. અને એના માટે જ થઈને આજે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જે વિશ્વ શાંતિ અને વિજ્ઞાન આ બંને બાબતો એકબીજાની સાથે ક્યાં સંલગ્ન છે અને કેવી રીતે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેના વિશેની સરસ મજાની માહિતી આપણી સમક્ષ રજૂ કરવાના છે. તો પ્રસ્તુત છે તેમનો ઇન્ટરવ્યુ જેનું નામ છે પ્રાધ્યાપક શકુંતલા નેને. તેઓ આપણને વિશ્વ શાંતિ અને વિજ્ઞાન વિશેની સરસ મજાની માહિતી આપવાના છે. દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ એની પહેલા માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે નાસદીય સૂક્ત. આ સૂક્ત લેવામાં આવ્યો છે ઋગ્વેદમાંથી અને ફિલ્મ આલ્બમ છે ભારત એક ખોજ તેમાંથી. તો સાંભળીએ નાસદીય સૂક્ત.

0: યુવાણી કાર્યક્રમના સૌ દોસ્તોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, યુવાણી કાર્યક્રમમાં આજે એક તદ્દન નવા વિષયની વાત કરવાની છે. વિજ્ઞાન ધર્મ આ બંને વચ્ચેના સંબંધની વાત કરીએ છીએ, સાથે સાથે અત્યારે વિશ્વમાં જે પ્રકારે આતંકવાદનો માહોલ ફેલાઈ રહ્યો છે તેના સંદર્ભમાં વિશ્વ શાંતિની વાતો પણ થઈ રહી છે. પણ આ બધામાં આપણે વિજ્ઞાન અને વિશ્વ શાંતિ એ બંનેનો સંબંધ કઈ રીતે છે અને એમાં વિજ્ઞાન કઈ રીતે મદદરૂપ થઈ શકે અને વિજ્ઞાનની ભૂમિકા શું છે, આ વિષયની કેટલીક વાતો આજે સાંભળીએ. રજૂ કરી રહ્યા છે પ્રાધ્યાપક શકુંતલા નેને. તો સાંભળીએ વિશ્વ શાંતિ અને વિજ્ઞાન.
1: ઓમ દેવઃ શાંતિઃ, અંતરિક્ષમ શાંતિઃ, પૃથ્વી શાંતિઃ, આપઃ શાંતિઃ, ઔષધયઃ શાંતિઃ, વનસ્પતયઃ શાંતિઃ, વિશ્વે દેવા શાંતિઃ, બ્રહ્મ શાંતિઃ, સર્વ શાંતિઃ, શાંતિરેવ શાંતિઃ, સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. અર્થાત સ્વર્ગમાં શાંતિ હો, અંતરિક્ષમાં શાંતિ હો, પૃથ્વી પર શાંતિ હો, જળમાં શાંતિ હો, ઔષધિઓની શાંતિ હો, વનસ્પતિમાં શાંતિ હો અને અંતમાં શાંતિ અને કેવળ શાંતિ જ હો અને તે શાંતિ મારામાં હો. યજુર્વેદમાંની આ પ્રાર્થનામાં વિશ્વ શાંતિ માટેનો વૈશ્વિક સંદેશ સમાયેલો છે. એટલું જ નહીં, તેમાં વિજ્ઞાન પણ સમાયેલું છે. અંતરિક્ષમાંથી વિનાશક કિરણો આવે અને હાલની ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય, પૃથ્વી હચમચી ઉઠે તો શું થાય એનો આપણને સૌને અનુભવ છે. મેઘરાજા કે દરિયાના તાંડવનો પણ આપણે સ્વાદ ચાખ્યો જ છે. અને સૌથી મહત્વની છે આપણી આંતરિક શાંતિ. આમ સમગ્ર વિશ્વમાં સર્વત્ર શાંતિ હોય તે માટે સંવાદિતાની જરૂર છે. સંવાદિતા હોય તો જ શાંતિ શક્ય છે. વિસંવાદિતા કે વિખવાદના વાતાવરણમાં ક્યારેય શાંતિ શક્ય જ નથી. વિશ્વનો અત્યંત મહત્વનો ઘટક મનુષ્ય છે.

0: મનુષ્ય ધારે તો સંવાદિતા સર્જી શકે અને નહીંતર વિવાદ પણ સર્જાય. મનુષ્યનું મન અને શરીર સ્વસ્થ હોય તો સંવાદિતા સર્જવામાં કંઈ જ મુશ્કેલી ન હોય. મન વિચારોનું ઉદ્ભવ સ્થાન તો છે જ અને શરીર સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વિજ્ઞાનની શોધો પણ વિચારોમાંથી ઉદ્ભવે છે અને વિજ્ઞાનની શોધોમાંથી જ મનુષ્યના જીવનને ઉપયોગી ટેકનોલોજી જન્મે છે. જરા બારીકાઈથી વિચારીએ તો વિસંવાદ કે વિખવાદ સર્જાય છે શાને કારણે? મનુષ્યને જીવવા માટે જરૂરી વસ્તુઓ, રોટી, કપડાં અને મકાન, આ મેળવવા માટે તે સતત મહેનત કરે છે, જરૂર પડે સંઘર્ષ પણ કરે છે. આવું કરવા છતાં જો આમાંથી જરૂરી કંઈક ન મળે ત્યારે પછી વિસંવાદ અને વિખવાદ શરૂ થાય છે. આમાં સંચિતો અને વંચિતો વચ્ચેના ભેદને કારણે પણ વિસંવાદ થાય છે. વળી આવું માત્ર માણસ માણસ વચ્ચે જ નહીં, પ્રજા પ્રજા કે દેશો દેશો વચ્ચે પણ થાય છે અને તે યુદ્ધનું સ્વરૂપ લે છે. વિજ્ઞાન આમાં કંઈ મદદરૂપ થઈ શકે ખરું? કેટલાક લોકોને તો એવું લાગે છે કે યુદ્ધ માટે નવા નવા શસ્ત્ર અસ્ત્રો વિજ્ઞાનની મદદથી જ બને છે, એટલે તે તો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. હકીકતે વિજ્ઞાન થકી જ શાંત હરિત ક્રાંતિ કે શ્વેત ક્રાંતિ પણ શક્ય બન્યા છે. એટલે કે ભૂખ્યાને અન્ન પૂરું પાડવા અને તન ઢાંકવા કપડું વિજ્ઞાનની મદદથી જ બનાવી શકાય છે. એટલે કે કોઈ પણ પ્રકારના અભાવને દૂર કરવા જો કોઈ મહત્વનું પરિબળ કામ કરતું હોય તો તે વિજ્ઞાન છે. પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત જીવનને અસર કરતી બીજી ઘણી બાબતો છે. એક મહત્વની બાબત છે આરોગ્ય. માનવ જીવનમાં આરોગ્ય વિશે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે જુદી જુદી શારીરિક તકલીફો કે દર્દો જાણે કે જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. કેટલાક લોકોને લાગે છે કે હાલમાં જૂના સમય કરતાં રોગોનું પ્રમાણ વધી ગયું છે. થોડે ઘણે અંશે એ સાચું છે કે આધુનિક સમયમાં પ્રદૂષણોનું પ્રમાણ વધવાને કારણે કેટલાક દર્દો વધ્યા છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે વિજ્ઞાનના અભ્યાસને કારણે દર્દોનું સચોટ નિદાન શક્ય બન્યું છે. અને નિદાન સચોટ હોય તો સ્વાભાવિક રીતે એની ચિકિત્સા પણ યોગ્ય રીતે કરીને માણસ રોગમુક્ત બની શકે છે. વળી ચિકિત્સા માટેના સાધનો અને ઔષધો પણ વિજ્ઞાન જ આપે છે. વનસ્પતિમાંથી કે રસાયણોનો ઉપયોગ કરી ઔષધો બનાવવા માટેની વિજ્ઞાનની શાખાનો પણ ઘણો વિકાસ થયો છે. ઉપરાંત કેવી જીવનશૈલી અપનાવવાથી દર્દોથી બચી શકાય એ જ્ઞાન પણ વિજ્ઞાન જ આપે છે. પ્રજાઓ વચ્ચે કે દેશો વચ્ચે સરળતાથી સંપર્ક થાય તો કોઈ પણ જ્ઞાનનો ઉપયોગ પણ સહજતાથી થાય. વિજ્ઞાનની મદદથી આવા સંપર્ક સેતુઓ ઝડપથી રચાય છે. આપણે જાણીએ છીએ કે છેલ્લી એક સદીમાં કોમ્યુનિકેશન એટલે કે સંદેશાવ્યવહાર ક્ષેત્રે નેત્રદીપક સિદ્ધિઓ મળી છે. આ ક્રાંતિ એટલી ઝડપી અને સર્વવ્યાપી છે જેણે સ્થળ કાળ વચ્ચેનો ભેદ મિટાવી દીધો છે. સમગ્ર માનવ વિશ્વ જાણે કે એક નાનું ગામ બની ગયું છે તેવું લાગે. આપણે પૃથ્વીને એક ગ્લોબલ વિલેજ તરીકે ઓળખવા માંડ્યા છીએ. વળી માહિતીનો વિસ્ફોટ થવા છતાં બધી જ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની ગઈ છે એ પણ એટલું જ સાચું છે. વાવાઝોડું કે પૂર જેવી કુદરતી આફતો માટે હવે આગોતરા જાણી શકાય છે અને આથી એના વિનાશની અસર ઓછામાં ઓછી થાય તેવા પગલાં અગાઉથી લઈ શકાય છે. આને કારણે જાનમાલની ખુવારી ઓછામાં ઓછી થાય તેવી વ્યવસ્થા કરી શકાય છે. અને વિજ્ઞાનની અવિરત પ્રગતિથી કદાચ ભવિષ્યમાં વાવાઝોડાને બિલકુલ વિખેરી શકાય એવી કોઈ શોધ થાય તો પણ નવાઈ નહીં. સંદેશાવ્યવહાર ઝડપી બન્યો છે, તેવી જ રીતે વાહન વ્યવહાર પણ હવે ઝડપી બન્યો છે. માત્ર વાહન ઝડપથી ચાલે તે પૂરતું નથી. ઉદાહરણ તરીકે, જે રસ્તા પર કાર કે બસ કે ટ્રક દોડવાના હોય તે પણ યોગ્ય હોવા જોઈએ. રસ્તાઓની રચના એવી હોવી જોઈએ કે વિઘ્નો વગર લાંબા અંતર સુધી વાહનો ઝડપ જાળવી શકે. ટ્રેનો માટે પણ એવા પ્રકારના રેલવે ટ્રેક હોવા જોઈએ જે ઝડપથી ચાલનારી ટ્રેન માટે અનુકૂળ હોય. વિમાન માર્ગે પણ વ્યવહાર વધ્યો છે. આને માટે જે તે વિમાનો માટે જરૂરી વિમાન પટ્ટીઓ અને એરોડ્રોમ એટલા જ જરૂરી છે. વળી અકસ્માત મુક્ત ઉડાનો માટે માર્ગદર્શક પ્રણાલીઓનો પણ વિકાસ થયો છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ઝડપથી પહોંચી શકાય એવા વિમાનો ઉપલબ્ધ થવાથી પૃથ્વી પરના કોઈ પણ સ્થળે કોઈ કુદરતી આપત્તિ આવે તો અન્ય દેશો જરૂરી સાધન સામગ્રી સાથે તરત જ મદદે દોડી જાય છે. આમ માણસ માણસ વચ્ચે એટલે કે પ્રજા પ્રજા વચ્ચે પ્રેમ અને સમજણનો સેતુ બાંધવામાં પણ વિજ્ઞાન જ મદદે આવે છે. એક તરફ જ્યાં ધર્માંધતાને કારણે પ્રજા પ્રજા કે દેશ દેશ વચ્ચે યુદ્ધો લડાતા હોય ત્યારે સમજણના કે પ્રેમના સેતુઓ શાંતિનો શીતળ લેપ કરી શકે છે અને આ માટે પણ માનવજાતે વિજ્ઞાનનો જ પાડ માનવો રહ્યો.
1: દોસ્તો, વિશ્વ શાંતિ અને વિજ્ઞાન વિશેની માહિતી આપણે આમ જ અવિરત સાંભળતા રહીશું, પરંતુ સમય થઈ ગયો છે એક શોર્ટ મ્યુઝિકલ બ્રેકનો. માણીએ એક મસ્મજાનું ગીત જેના શબ્દો છે કે ઘર કબ આઓગે. ફિલ્મ છે બોર્ડર ટુ. ગીત ગાયું છે સોનુ નિગમ, રૂપકુમાર રાઠોડ, અરિજિત સિંહ, વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંજે. સંગીત આપ્યું છે અનુ મલિક અને મિથુને, અને લિરિક્સ લખ્યા છે જાવેદ અખ્તર અને મનોજ મુંતાશીરે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું કર્ણપ્રિય ગીત ઘર કબ આઓગે.

તો દોસ્તો, આ હતા પ્રાધ્યાપક શકુંતલા નેને, કે જેઓએ આપણને વિશ્વ શાંતિ અને વિજ્ઞાન એના વિશેની ઝીણવટભરી સરસ મજાની માહિતી આપણને આપી છે. દોસ્તો, વિજ્ઞાનનો ઉપયોગ કરીને કેવી રીતે વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેના વિશેની પણ આપણી સમક્ષ વાત કરી. આપણે તમામ યુવાનોની આ જવાબદારી છે, તમામ દેશના નાગરિકોની આ જવાબદારી છે કે કેવી રીતે દેશો દેશો વચ્ચે, રાજ્યો રાજ્યો વચ્ચે કે લોકો લોકો વચ્ચે એકદમ શાંતિભર્યું વાતાવરણ છવાયું રહે. અને જેથી કરીને જેટલી જ વિશ્વમાં શાંતિ હશે, દેશોમાં શાંતિ હશે દોસ્તો, એટલા જ તમામ દેશો એક સાથે આગળ વધી શકશે અને એની અંદર રહેનારા તમામ લોકો પણ શાંતિપ્રિય રીતે, વ્યવસ્થિત રીતે પોતાનું જીવન વ્યાપન કરી શકશે. જો વિશ્વમાં શાંતિ નહીં હોય, બરાબર, બધી જ જગ્યાએ અરાજકતા છવાયેલી હશે, તો તેનાથી વિશ્વને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ થશે અને એમાં રહેનારા લોકો સાથે સાથે કુદરતી સંપત્તિઓને પણ નુકસાન થવાનું છે. અને તેનો એક કે બીજી રીતે આજે નહીં તો કાલે એના જે બી દુષ્પરિણામો આવશે એ તમામ પ્રકૃતિએ સાથે સાથે તમામ લોકોએ પણ એ દુષ્પરિણામો, એ ડિઝાસ્ટર ભોગવવા માટે આપણે સતત તૈયાર રહેવું પડશે. જો આપણે અત્યારથી જાગી જઈશું અને વિશ્વ શાંતિ માટે થઈને ઘણા બધા પ્રયોગો કરીશું, ઘણા બધા આપણે ઉપાયો કરીશું જેમાં આપણને અત્યારે વિજ્ઞાન પણ ઘણું ખરું ઉપયોગી થઈ શકે એમ છે દોસ્તો, તો ચાલો વિજ્ઞાનનો સકારાત્મક રીતે ઉપયોગ કરી અને વિશ્વ શાંતિ માટે થઈને આપણે જે પણ પ્રયત્નો કરી શકીએ તે પ્રયત્નો નાના તો નાના ડગલે આપણે શરૂઆત કરીએ. તો આવા સુંદર મજાના વિચારો સાથે દોસ્તો, આવતીકાલે સાંજે 6:30 ફરી વખત મળીશું અહીં જ તમારા યુવાણી કાર્યક્રમમાં, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. તો ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદ્ઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
0: હવે સાંભળીએ આશા ભોંસલે ગયેલી મિર્ઝા ગાલિબની રચના, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદ્ઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

આશા ભોસલે ગયેલી શહેજાદ જલંધરીની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું લોકાર્પણ કરશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ. ગુજરાત એટીએસની કાર્યવાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે ખેડૂતોને જંત્રીના બદલે હવે જમીનના બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અગાઉ 3 તબક્કામાં ચૂકવણાની જગ્યાએ એક સાથે શરૂઆતમાં જ 100% ચૂકવણું કરાશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી MRCની રચના કરાશે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન મળશે તેમ પણ શ્રી વાઘાણીએ ઉમેર્યું.
1: જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારે લીધો છે. આ ઉપરાંત ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ 4 એના પાયા હોય છે. એ પાયાના તેની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. 765 kV ની લાઇન એ અગાઉ 625 વર્ષ મીટર લેખે વળતર અપાતું હતું. હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા OSATનું લોકાર્પણ કરશે. અંદાજે 7,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સુવિધાને દેશના સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં

0: ગુજરાત આ સેમિકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે. 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતના સ્થાપવાના છે. એ પૈકી આ ત્રીજો જે પ્લાન્ટ છે એ સીજી પાવર સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે, પ્રોડક્શન લાઇનમાં મૂકવામાં આવશે. અને આજે ગુજરાતમાં 1,70,000 કરોડના મૂડીરોકાણથી 6 પ્લાન્ટને મંજૂરી અપાઈ છે.
1: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ પેટાચૂંટણી અને 30 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની 1, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાની 7, આણંદ જિલ્લા પંચાયતની 1 તથા હળવદ પોશીના સતલાસણા હારીજ નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતની 6 મળી કુલ 15 બેઠકની પેટાચૂંટણી યોજાશે. આ માટે આગામી 14 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ જિલ્લા અને તાલુકા પંચાયત માટે 16 અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા માટે 17 જુલાઈ રહેશે. ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટી ગાંધીનગરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં સમર્થ એટલે કે સિલિકોન અને અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સંશોધન તથા તાલીમ કેન્દ્ર શરૂ કરશે. આ માટે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને આઈઆઈટી ગાંધીનગર દ્વારા 190 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. સત્તાવાર યાદી મુજબ આ માટે આઈઆઈટી ગાંધીનગર રાજ્યની વિવિધ કોલેજ સાથે સમજૂતી કરાર એમઓયુ કરશે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસએ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરી. ગુજરાત અને મધ્યપ્રદેશમાં તપાસ દરમિયાન આ તમામ લોકો ગુજરાતમાં ફરીથી આતંકી સંગઠનને સક્રિય કરવા કામ કરી રહ્યા હોવાનું એટીએસને જણાવ્યું હતું. એટીએસ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપ હેઠળ પકડાયેલા 8 લોકોની આગળની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. રાજકોટમાં ખાદ્ય વિભાગ દ્વારા 90 પેઢી અને રેસ્ટોરાંની તપાસ દરમિયાન 1,094 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, જ્યારે 5 જેટલી પેઢીને સીલ કરવામાં આવી તેમજ 26 પેઢીને સંગ્રહ લાયસન્સ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિઓ બદલ નોટિસ પાઠવી છે. આ ઉપરાંત 1,24,700 રૂપિયા દંડ વસૂલ કરાયો હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે. પંચમહાલમાં કૃષિ વિભાગે ગુણવત્તા નિયંત્રણ માટે સઘન તપાસ હાથ ધરી. જિલ્લાના 72 ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ કેન્દ્રની તપાસ દરમિયાન 26 નમૂના સરકારી પ્રયોગશાળામાં મોકલાયા હતા, જ્યારે કાંકણપુર વિસ્તારમાં નિયમ ભંગ બદલ 2 ખાતર વિક્રેતાના પરવાના 15 દિવસ માટે રદ કરાયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અરવલ્લીમાં પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ અમૃતપાન અભિયાન સમગ્ર રાજ્યમાં તબક્કાવાર લાગુ કરાશે. આ અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, આ માટે સરકારે 2,55,00,000 રૂપિયા મંજૂર કર્યા. નવજાત શિશુઓના જીવનને સુરક્ષિત કરવા, તેમના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ બનાવવા અને બાળ મૃત્યુદરમાં ગુણાત્મક ઘટાડો લાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણીતા ઓન્કોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર પંકજ શાહના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, કેન્સરના દર્દીઓની સેવા સારવાર તથા તબીબી ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તેમના અવસાનથી તબીબી જગતને અપૂરણીય ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્નેહીજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુખદ અને સલામત યાત્રા માટે સોશિયલ મીડિયા સંદેશમાં ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યભરમાં આગામી 8 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું.
2: एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में। सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल जूनागढ़,

0: अमरे लिए, गिर सोमनाथ और दीव के लिए दिया गया है रेड वार्निंग के साथ। अगले 5 दिन तक फिशरमैन वार्निंग दिया गया है। इसमें स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। LC3 सिग्नल फर्स्ट किया गया है।
1: सौराष्ट्र અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો। વલસાડમાં 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની એક ટુકડી વલસાડ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની એક ટુકડી વાપીમાં તૈનાત કરવામાં આવી છે। સુરતમાં આવતીકાલથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે કલેક્ટર તેજસ પરમારે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો।
2: જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે। તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, ડીઆરસી સેન્ટર બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે। અને તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે, નદી નાળા કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયત્ન ન કરે અને અફવાઓથી ખાસ કરીને દૂર રહે અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે।
1: તાપીમાં ભારે વરસાદથી બુહારી તરફ જતા રાજમાર્ગ પર પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરાયો। ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે પૂર્ણા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। દરમિયાન વાલોડ ગામમાં પાણીના નાળામાં પડી જવાથી 2 લોકોના મોત થયા। નવસારીમાં 63 રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા। ભાવનગર અને બોટાદમાં પણ બપોર પછી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી। બીજી તરફ ગીર સોમનાથના કલેક્ટરે વરસાદની સ્થિતિને અનુલક્ષીને ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી। ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી થઈ છે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગાંધીનગરમાં તેમના કાર્યાલયમાં આ ખેલાડી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી વાજાએ લખ્યું, ભાવનગરના મોટા બાખરીયાદ ગામના ખેડૂત પરિવારના આ ખેલાડી રાષ્ટ્રમંડળ રમત 2026માં સેરેબ્રલ પાલ્સી T37 શ્રેણીની 100 મીટરની દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે। રાજ્યના એકમાત્ર દિવ્યાંગ ખેલાડી તરીકે મેળવેલી તેમની આ સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે ગૌરવ અને આનંદની વાત હોવાનું પણ શ્રી વાજાએ ઉમેર્યું હતું। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં CG સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું લોકાર્પણ કરશે। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન। પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ, ગુજરાત ATSની કાર્યવાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી અને ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 MHz પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર। મિત્રો, આજના ખેતી વિષયક કાર્યક્રમ અંતર્ગત મંડપ પદ્ધતિ દ્વારા ટીંડોળાના પાક સાથે આંતરપાક અળવીના પાન અને મરચાંનું વાવેતર એ વિશે નિર્મળાબેન પટેલની ધર્મિષ્ઠ પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો।
4: શ્રોતા મિત્રો, આપણા દક્ષિણ ગુજરાતની અંદર જુદા જુદા ખેતી પાકોનું વાવેતર કરવામાં આવે છે। આ ખેતી પાકોની અંદર ખેડૂત મિત્રો જુદા જુદા શાકભાજી પાકો, કઠોળ પાકો, તેલીબિયા પાકો, રોકડિયા પાકો વગેરે લે છે।
5: તો ખેરગામ તાલુકાના વાડ ગામ પ્રગતિશીલ મહિલા ખેડૂત નિર્મલાબેન પટેલ ને મળીએ અને એમની પાસેથી મંડપ પદ્ધતિ દ્વારા ટીંડોળાના પાક સાથે આંતરપાક અળવીના પાન અને મરચાંનું વાવેતર વિશેની માહિતી મેળવીએ।
4: નિર્મળાબેન, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
6: થેન્ક યુ.
4: તો આ અત્યારે અહીંયા કયા કયા પાકો કરેલા છે?
6: મરચી, ટીંડોળા અને પાતરા કરેલા છે.
4: તો આ ટીંડોળા, મરચી અને જે અળવીના પાનની ખેતી કરવામાં આવે તો એની કયા સમયગાળામાં રોપણી કરવામાં આવે છે?
6: જૂન મહિનામાં એની રોપણી કરવામાં આવે છે. વરસાદની સિઝન ચાલુ થાય તે વરસાદની સિઝનમાં અમે પહેલો વરસાદ પડે એટલે ટીંડોળાના ગાંઠ રોપી દઈએ છીએ અને પાતરાના ગાંઠ પણ અમે રોપી દઈએ છીએ.
4: તો આ ટીંડોળા એ તો મંડપ પર એને

0: કરવામાં આવે છે, તો એની મંડપ જે તૈયાર કરવાનો હોય અને જે જમીનની તૈયારી કરવાની હોય તો તે ક્યારે કરવામાં આવે?
1: અમે મેમાં એની તૈયારી કરવા માંડીએ છીએ, એટલે જમીન થોડીક ટપ્પા દઈએ છીએ, પછી મે જૂનમાં વરસાદ પડે એટલે રોપી દઈએ, પછી જેમ ટીંડોળાને રોપી દઈએ પછી ઉગે, એટલે પછી અમે જેમ ઉગતા થાય વેલા નીકળવા માંડે એટલે અમે એને મંડપ તૈયાર કરી દઈએ.
0: તો આ ટીંડોળાનો જે મંડપ કરવામાં આવે તો કઈ રીતે એ મંડપ તૈયાર કરવામાં આવે છે, કઈ કઈ વસ્તુની એમાં જરૂરિયાત પડે છે?
1: એના તાડના થાંભલા હોય તો સારામાં સારું, સારી જાતના થાંભલા જોઈએ, આમ જંગલના વૃક્ષના થાંભલા જોઈએ, અમુક જેવા સારા થાંભલા જોઈએ, વાંસળી જોઈએ, તાર જોઈએ, પટ્ટી જોઈએ, એના માટે ખેંચવા માટે પટ્ટી વીંટાડવામાં આવે તે પટ્ટી પણ જોઈએ છે.
0: અને આ ટીંડોળા અને આ જે અળવીના પાત્રા છે તો એમાં એની જાતો આવે છે ખરી?
1: હા, જાત આવે છે, એમાં અળવીની પણ જાત આવે છે અને ટીંડોળાની પણ જાત આવે છે.
0: તો આપને ત્યાં કઈ જાતનું આપે રોપણ કર્યું?
1: અમારે દેશી ગલોડાની જાતનું રોપણ કરેલું છે.
0: તો આ જે ટીંડોળા રોપવામાં આવે તો ટીંડોળાના જે બે ગાંઠ છે તો કેટલું એનું અંતર રાખવામાં આવે?
1: એનું બે બાજુ 5 ફૂટ જેટલું અંતર રાખવામાં આવે છે.
0: અને એની અંદર જે અળવીના પાન રોપવામાં આવે તો એનું કેટલું અંતર હોય છે?
1: એનું 2 ફૂટ જેટલું અંતર રાખવામાં આવે છે.
0: મિત્રો, શાકભાજી પાકોમાં અળવી એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. અળવી એ ઉષ્ણકટિબંધમાં થાય છે. આપણે ત્યાં અળવીના કંદ તેમજ પાનનું શાક તરીકે ઉપયોગ થાય છે. અળવીના પાનમાંથી પાતરા બનાવાય છે, જે આપણા વિસ્તારની ખૂબ મહત્વની પ્રચલિત વાનગી ગણાય છે. ખાસ કરીને ગરમી અને વરસાદમાં તેનું ઉત્પાદન ખૂબ સારી રીતે થાય છે. સામાન્ય રીતે અળવીની ઘણી જાતો જોવા મળે છે, જેમાં રાજાલ, ધવાલુ, કાળી આલુ, ગીમાલુ, રામાલુ વગેરે છે. આ બધી જાતોમાં કાળી અળવી એ ખૂબ ઉત્તમ જાત ગણાય છે. કેટલીક જાતોમાં કંદ નાના અને કેટલીક જાતોમાં કંદ મોટા હોય છે, તેમાંથી જુદી જુદી વાનગીઓ પણ બને છે. અળવી એ રક્તપિત્ત મટાડનાર, કફ રોકનાર, વાયુ વધારનાર છે. અળવીના પાનમાંથી ઘણા બધા પોષક તત્વો અને વિટામિન્સ મળે છે, જેથી એ એક ઉત્તમ આહાર ગણાય છે. તો નિર્મળાબેન, આ જે રોપણી કરવામાં આવે અળવીને જે ટીંડોળાની, તો એમાં જમીનમાં છાણિયું ખાતર રોપતી સમયે કેટલું નાખવાનું હોય છે?
1: અમે રોપતી સમયે તો નથી નાખતા, તે પહેલાં 2 મહિનામાં અમે જ્યારે ખેડાવીએ ને એવું કરીએ છીએ ત્યારે જ અમે એમાં 4-5-6 ટેક્ટર નાખી દઈએ પહેલાં જ.
0: તો આ જે ટીંડોળીના જે વેલા છે તો કયા પ્રકારના વેલા એ રોપવામાં આવે અને એ બિયારણ આપ ક્યાંથી લાવો છો?
1: આ ગામમાં બિયારણ હોય જ કોઈ કોઈની ઘરે, એટલે મેમાં બધા બિયારણ કાપી જ નાખે, એટલે મેં એમાં બિયારણ કાપી નાખીએ, એના વેલા અમે લઈ આવીએ ને એના 2 ગાંઠ રહે તે પ્રમાણે કટકા કરી નાખીએ ને પછી અમે રોપી દઈએ.
0: તો આ જે વેલાના કટકા છે તો એ સીધા એને પૂરેપૂરા અંદર જમીનમાં રોપવામાં આવે કે એને એક ઉપર રાખવામાં આવે?
1: અમુક લોકો અંદર સીધા દાટી પણ દે, ઊંડા પણ નથી દાટવાના અને બહુ ઉપર પણ નહીં રાખવાના, દેખાય નહીં તે પ્રમાણે દાટવાના એને. અને અમુક લોકો તે 1 ગાંઠ ઉપર રાખીને 1 ગાંઠ અંદર જમીનમાં જવા દે તેવી રીતના રોપે છે.
0: તો આ અળવીના પાન અને ટીંડોળાનું જે ઉત્પાદન છે તો કેટલા દિવસ પછી એ થાય છે?
1: ઓગસ્ટમાં જેવું ટીંડોળાનું ચાલુ થઈ જાય છે ને અળવીના પાત્રાનું તે ઓગસ્ટમાં જ ચાલુ થાય છે તે પણ.
0: તો આ રોપી દીધા પછી એમાં આમ ખાતર નાખવા પડે છે ખરા?
1: હા, ખાતર નાખવા પડે છે એમાં. રોપ્યા પછી અમે પોટાશ, ડાઈ, સલ્ફર ને એવું આપીએ છીએ, જેવી ઋતુ પ્રમાણે અમે એમને ખાતર આપીએ છીએ.
2: મિત્રો, ટીંડોળાના પાકમાં વીણી અને ગ્રેડિંગ ખૂબ મહત્વનું પાસું છે. ટીંડોળાનો પાક ગાંઠની રોપણીથી થતો હોય છે, જેથી છોડના શરૂઆતના વિકાસ માટે લાંબો સમય નીકળી જાય છે. સામાન્ય રીતે ચોમાસુ ઋતુમાં રોપણી કરેલા પાકની વીણી 2-3 માસ બાદ શરૂ થાય છે અને ઉનાળુ પાકની વીણી 2-2.5 માસે શરૂ થતી હોય છે. ટીંડોળાના કુમળા યોગ્ય કદના ફળને જ વીણવામાં આવે છે. સામાન્ય રીતે ટીંડોળાના પાકની વીણી વહેલી સવારે કે સાંજના સમયે કરવી જોઈએ, જેથી ફળની ગુણવત્તા જળવાઈ રહે. વીણી કર્યા પછી રોગવાળા, જીવજંતુના ડંખ મારેલા કે અનિયમિત ફળોને જુદા જુદા પાડીને ગ્રેડ પ્રમાણે, કદ અને આકાર પ્રમાણે જુદા પાડી યોગ્ય રીતે પેકિંગ કરીને બજારમાં મોકલવા. આ પાકમાં 3-4 દિવસના અંતરે વીણી કરવી ખાસ જરૂરી છે, જેથી ફળોની ગુણવત્તા જળવાઈ રહે અને સારા બજાર ભાવ મેળવી શકાય. ટીંડોળા તોડ્યા પછી એનું ગ્રેડિંગ કરવું ખૂબ જરૂરી છે. જાડા ટીંડોળા કરતાં પાતળા ટીંડોળા, જેને કલી કહેવામાં આવે છે, એનો બજાર ભાવ સારો મળે છે. એટલું જ નહીં પણ કલી ટિંડોળા તોડવામાં આવે તો ટિંડોળાના છોડમાંથી ઓછા પોષક તત્વોનો વપરાશ થાય છે. નવા વેલા ફૂટે છે અને નવા ટિંડોળા પુષ્કળ પ્રમાણમાં બેસે છે.

0: નિર્મળાબેન, આ જે ટિંડોળા છે તો એનું કેટલા સમય સુધી આ અળવીના પાનને એનું ઉત્પાદન રહે છે, કેટલા સમય સુધી આપ રાખો છો?
1: મે મહિના આવે એટલે અમે અળવીના ગાંઠનું ખોડાણ કરી નાખીએ છીએ અને આ ટિંડોળાનું પણ અમે ખેતર ખાલી કરી નાખીએ છીએ. જૂન મહિનામાં અમારે આ ખેતર ખાલી કરીને પાછા નવા રોપવાના હોય એટલે મે મહિનામાં અમે ખેતર ખાલી કરી નાખીએ.
0: આ અળવીના પાન અને જે ટિંડોળા છે તો કેટલા કેટલા સમયે એનું ઉત્પાદન મળતું રહે છે?
1: અળવીના પાનનું 12-15 દિવસે ઉત્પાદન મળે છે અને ટિંડોળાનું 30 દિવસે ઉત્પાદન મળતું હોય છે.
0: તો આ ટિંડોળાને જે તોડવામાં આવે તો એમાં માણસોની જરૂર પડે છે ખરી?
1: હા, ઘણા ટિંડોળા હોય તો 2-3 માણસ કરવા પડે, ઓછા ટિંડોળા હોય તો 2 માણસ પણ વણી કાઢે છે, ઘણા ટિંડોળા હોય તો 4-5 મજૂર જુએ છે.
0: અને જે અળવીના પાન છે તો કઈ રીતે એ કાપવામાં આવે છે અને એનું પેકિંગ ને કઈ રીતે કરવામાં આવે છે?
1: એને અમે પાતરાને બીજા સાથે કાપી નાખીએ ને પછી પાતરાને બીજામાંથી કાપીને પછી એ પોટલા બાંધીને અમે બજારમાં મોકલી આપીએ છીએ.
0: એની જૂડી બનાવવામાં
1: નથી, અમે જૂડી નથી બનાવતા, અમે ડાયરેક્ટ બીજા કાપીને માર્કેટમાં મોકલી આપીએ.
0: તો ક્યાંના માર્કેટમાં આપ મોકલો છો?
1: અમે બિલ્લીમોરા માર્કેટમાં મોકલીએ, ખેરગામ માર્કેટમાં મોકલીએ છીએ.
0: તો એની સાથે આપે આ મરચીનું વાવેતર કરેલું છે, તો આ મરચીની કઈ જાતનું વાવેતર કરેલું છે?
1: મરચીમાં અમે ઈગલ મરચીનું વાવેતર કરેલું છે.
0: તો આ મરચીના જે છોડ છે તો એમાં કેટલું અંતર આપે રાખેલું છે?
1: અમે 3 ફૂટ જેટલું અંતર રાખેલું છે.
0: એની જમીનની તૈયારી કેવી રીતે કરો છો આપ?
1: અમે જૂનમાં અમે એને ખેતર ખેડીને નીખ્યાને ઉકાળીને તૈયાર કરી મૂકીએ છીએ અને પછી શ્રાવણ ભાદરવામાં અમે એને રોપી દઈએ છીએ.
0: તો મરચીને રોપ્યા પછી એનું ઉત્પાદન કેટલા સમય પછી શરૂ થઈ જાય છે?
1: 2 મહિના પછી શરૂ થાય છે.
2: મિત્રો, મરચાની ખેતીમાં ખાતરની વાત કરીએ તો ચૂનો 500 કિલોગ્રામ ઘરુની ફેર રોપણી પહેલા 15 દિવસે આપો. જમીન તૈયાર કરતી વખતે 25 ટન જેવું સારું કોવાયેલું છાણિયું ખાતર સાથે ટ્રાયકોડરમા અને PGPR મિશ્રણ આપવું. માટી સાથે સ્યુડોમોનાસ 2 કિલોગ્રામ પાયામાં આપવું. તાજું ગાયનું ગોબરનો રગડો 1 કિલોગ્રામ પ્રતિ 10 લિટર જમીનમાં આપવું. બાયોગેસ લરી 1 કિલોગ્રામ પ્રતિ 10 લિટર જમીનમાં આપવું. ગૌમૂત્ર 500 લિટર જમીનમાં આપવું. વર્મીમોસ 500 લિટર જમીનમાં આપવું. આ સિવાય અળસિયાનું ખાતર અથવા મરઘાનું કે બકરાનું ખાતર 1 ટન જમીનમાં આપવું જોઈએ. મગફળીનો ખડ 1 કિલોગ્રામ પ્રતિ 10 લિટર પાણી સાથે જમીનમાં આપવો. ગૌમૂત્ર અથવા ગાયના ગોબરની સ્લરી અથવા વર્મીમોસનો પાન ઉપર છંટકાવ કરવો જોઈએ. મિત્રો, મરચાની ખેતીમાં નિંદામણ અને આંતરખેડ વિશે જાણીએ તો 20, 45, 60, 90 અને 120 દિવસે મરચાની ફેર રોપણી પછી મરચાના ખેતરમાં નિંદામણ કરવું જોઈએ. છોડને નુકસાન ન થાય એવી રીતે જરૂરિયાત પ્રમાણે આંતરખેડ કરવી જોઈએ. મરચાની મુખ્ય જીવાતોની વાત કરીએ તો પાનકથીરી, પાનનો કોકડવા અને લીલી ઈયળ મુખ્ય જીવાતો જોવા મળે છે. પાનકથીરીના નિયંત્રણ માટે 10 દિવસ રાખેલા ચોખાના પાણીનો છંટકાવ કરવો. પાનનો કોકડવાનો રોગ જણાય ત્યારે પંજાબ લાલ અને પૂસા સદાબહાર જેવી પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ. આ સિવાય લીલી ઈયળ એ ફળમાં બેસીને ફળને નુકસાન કરે છે. એના નિયંત્રણ માટે ઉપદ્રવ થયેલા ફળોને વીણીને તેનો નાશ કરવો. તે પછી લીમડાના મીજનું દ્રાવણ અથવા આદુનું દ્રાવણ અથવા લીમડાના પાંદડાનો અર્ક 3માંથી કોઈ પણ એકનો છંટકાવ કરવો અથવા એલિથન્સના પાંદડાના અર્કનો છંટકાવ કરવો જોઈએ.
0: નિર્મળાબેન, મરચીની બજાર વ્યવસ્થા કયા પ્રકારની છે?
1: અમે ખેરગામ બજારમાં આપીએ છીએ.
0: અને એના ભાવો કેવા રહે છે એના વિશે જણાવશો?
1: એના ભાવ એમ કરીને તો એનો ભાવ વધારે જ રહેવો જોઈએ. મરચાની મહેનત બહુ માંગે છે, મરચાના લૂને મોટું કરવું મુશ્કેલ નથી એટલે મહેનત બહુ માંગે છે. એટલે મરચાનો બજાર સારો હોય તો બહુ સારું, મરચી બગડી પણ શકે છે એટલે આપણે વધારે દવાનો છંટકાવ કરવાથી એનો સારામાં સારો 1000ની ઉપર ભાવ હોય તો વધુ સારું.
0: આ કેટલા જમીન વિસ્તારની અંદર આ અળવી ને મરચા અને ટિંડોળાના આપે પાક કરેલા છે?
1: આશરે ટિંડોળા ને મરચી એમ કરીને 1 વીઘું જેટલું છે.
0: આ મરચીનું જે એની તોડ છે તો કેટલા કેટલા દિવસે કરવામાં આવે છે?
1: મરચીની તોડ 12-15 દિવસ અમે તોડ કરી નાખીએ છીએ.
0: એમાં પિયત અને ખાતર કઈ રીતે એમ કેટલા કેટલા દિવસે આપવાનું હોય છે?
1: અમે 15 દિવસમાં અમે 2 વાર ખાતર આપી દઈએ છીએ અંદર.
0: અને કયા કયા ખાતર આપું છું?
1: ડાય, પોટાશ, સલ્ફર, સારામાં સારું ખાતર અમે મરચીમાં આપીએ છીએ.
0: એમાં કંઈ આંતરખેર કરવી પડે છે ખરી?
1: મરચી 1 મહિનાની થઈ જાય એટલે આપણે એને ગોળી નાખવું અથવા તો ટ્રેક્ટરથી ખેડી નાખીને એને પુરાણ કરવી જોઈએ તો મરચી સારી ઊભી રહે. મરચીને બાંધી તો મરચી લટી નહીં પડે, સાઈડમાં ગબડી નહીં પડે એવું અમે કરીએ છીએ.
0: આ જે પાકો કરેલા છે તો એમાં નિંદણ કરવું પડે છે?
1: હા, નિંદણ કરવું ખૂબ જરૂરી છે. મરચી બગડી પણ શકે છે એટલે નિંદણ કરવું ખૂબ જરૂરી છે.
0: નિર્મળાબેન, આપે અમારા મિત્રોને મંડપ પદ્ધતિ દ્વારા ટિંડોળાના પાક સાથે

0: સાથે આંતરપાક અળવીના પાન અને મરચાંનું વાવેતર એ વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
1: ધન્યવાદ.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મંડપ પદ્ધતિ દ્વારા ટિંડોળાના પાક સાથે આંતરપાક અળવીના પાન અને મરચાંનું વાવેતર એ વિશે નિર્મળાબેન પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. અને હવે સાંભળીએ અનુરાધા પોડવાલ અને મનહર ઉદાસના સ્વરમાં ગીત.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અનુરાધા પોડવાલ અને મનહર ઉધાસના સ્વરમાં ભજન, અને હવે સાંભળીએ ગાયક કલાકાર મનહર ઉધાસના સ્વરમાં ગઝલ.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મનહર ઉદાસના સ્વરમાં ગઝલ, અને હવે સાંભળીએ ફિલ્મ હલામણ જેઠવોનું ગીત આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર અને સાથીદારોના સ્વરમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ હલામણ જેઠવોનું ગીત, ગાયક કલાકાર આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર અને સાથીદારોના સ્વરમાં. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ, તેમજ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો ભારતનો પુનરોચ્ચાર. સંરક્ષણ સંપાદન પરિષદે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ બીએમએસ ઇપોક આઈઆઈએન અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ. અને ફિફા વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. રાજસ્થાનની મુલાકાત દરમિયાન તેઓ જોધપુર હવાઈ મથક પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. 480 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. તેઓ બાલોતરામાં લગભગ 1,06,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી પચપદરા ખાતે ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ દેશને સમર્પિત કરશે. શ્રી મોદી જયપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે, જેનો કુલ ખર્ચ 13,000 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રધાનમંત્રી રાજસ્થાન સરકારના વિવિધ વિભાગોમાં ભરતી કરાયેલા લગભગ 54,000 યુવાનોને નિમણૂંક પત્રો પણ સોંપશે. સાંજે પ્રધાનમંત્રી ગુજરાત પહોંચશે, જ્યાં અમદાવાદના સાણંદમાં તેઓ સીજી સેમી આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદઘાટન કરશે. આ ઉદઘાટન ભારતની સેમીકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે વૈશ્વિક સેમીકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. ભારતે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને સતત પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ આઈડબ્લ્યુટી સ્થગિત રહેશે. આજે સાંજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે સિંધુ જળ સંધિ પર ભારતની સ્થિતિ સુસંગત છે.
1: India's position on the Indus Waters Treaty.
2: सिंधु जल संधि पर भारत का रुख पहले की तरह स्पष्ट है. पाकिस्तान के लगातार सीमा पार आतंकवाद को मदद देने के जवाब में सिंधु जल संधि को रोक दिया गया था. पाकिस्तान को विश्वसनीय तरीके से सीमा पार आतंकवाद को मदद देना बंद करना पड़ेगा.
0: તિસ્તા નદી વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પ્રોજેક્ટ્સ માટે ભારતની વિકાસ સહાય પર પરસ્પર સંમત થયેલા રોડમેપ પર આધારિત છે, જેની નિયમિતપણે સમીક્ષા

0: સમીક્ષા કરવામાં આવે છે.
1: India's development assistance.
2: बांग्लादेश में परियोजनाओं के लिए भारत की विकास सहायता आपसी सहमति से तय किए गए रोड मैप पर आधारित है. इसकी नियमित रूप से समीक्षा की जाती है. तीस्ता नदी प्रोजेक्ट पर हमारे विचार पहले ही बांग्लादेश को बता दिए गए हैं. तीस्ता मुद्दे पर अपने समग्र दृष्टिकोण में हम इससे जुड़े सभी घटनाक्रमों को ध्यान में रखेंगे.
0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આંધ્રપ્રદેશમાં તોતાપુરી કેરીના ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોની તપાસ કરવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ ઉચ્ચસ્તરીય નિષ્ણાંત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીની તાજેતરની આંધ્રપ્રદેશની મુલાકાત દરમિયાન ખેડૂતોએ તોતાપુરી કેરીના ભાવમાં ઘટાડા અંગે જાણ કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સમિતિની ભલામણોના આધારે કેરીના ઉત્પાદકોને ટકાઉ ટેકો પૂરો પાડવા, મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવા અને ક્ષેત્રમાં મૂલ્યવર્ધન, નિકાસ, રોકાણ અને રોજગાર માટે નવી તકો ઊભી કરવા માટે યોગ્ય પગલાં લેવાશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે ભારત એક વર્ષમાં ટ્રિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના માર્ગ પર છે, જેમાં પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક નિકાસનો લગભગ 15% હિસ્સો નોંધાઈ ચૂક્યો છે. નવી દિલ્હીમાં વેપાર બોર્ડની બેઠકને સંબોધતા શ્રી ગોયલે નોંધ્યું કે આ માટે માલસામાનની નિકાસ લગભગ 440 અબજ ડોલરથી વધીને 530 અબજ ડોલર અને સેવાઓની નિકાસ લગભગ 421 અબજ ડોલરથી વધીને 470 અબજ ડોલર થવાની સંભાવના છે. શ્રી ગોયલે ભાર મૂક્યો કે સરકાર સ્થાનિક વ્યવસાયો, ખાસ કરીને એમએસએમઈને નિકાસ તકો, દસ્તાવેજીકરણ અને બજાર પ્રવેશ અંગે માર્ગદર્શન આપવા માટે જિલ્લાઓમાં પ્રશિક્ષિત નોડલ અધિકારીઓની નિમણૂક કરશે. તેમણે ઉમેર્યું કે 38 વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારોએ ભારતીય નિકાસ માટે નવી તકો ખોલી છે, જે ભારતની નિકાસને વેગ આપવામાં મદદ કરશે. પંચાયતી રાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજમંત્રીઓની કાર્યશાળાનું આયોજન કર્યું, જેથી 16મા નાણાપંચની ભલામણો પર ચર્ચા કરી શકાય. મંત્રાલયે માહિતી આપી હતી કે 16મા નાણાપંચ હેઠળ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે 4,35,236 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવી છે, જેમાં 15મા નાણાપંચ હેઠળ 5 વર્ષની ફાળવણી કરતા લગભગ 84% વધારો દર્શાવે છે. કેન્દ્રીય પંચાયતી રાજમંત્રી રાજીવ રંજનસિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે 16મા નાણાપંચે પંચાયતો માટે 80% મૂળભૂત અનુદાન અને 20% કામગીરી આધારિત અનુદાનનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ સંપાદન પરિષદે સંરક્ષણ દળોની યુદ્ધ સજ્જતા વધારવા માટે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારતીય સેના માટે માનવરહિત હવાઈ વાહનો, ઇલેક્ટ્રોનિક્સ યુદ્ધ સિસ્ટમ આકાશ તારંગ, મેઇન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ, મધ્યમ રેન્જ સપાટીથી હવા મિસાઇલ શસ્ત્ર પ્રણાલી, ખૂબ જ ટૂંકી રેન્જની હવાઈ સંરક્ષણ પ્રણાલી, ટેન્કો માટે સક્રિય સુરક્ષા પ્રણાલી અને જેટ આધારિત કામિકાજ ડ્રોન સિસ્ટમની ખરીદી માટે આ પ્રસ્તાવોને મંજૂર કરાયા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી આકાશ તારંગ સૈન્ય રચનાઓને અસરકારક સુરક્ષા પૂરી પાડશે. કેન્દ્ર સરકારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ બીએમએસ, ઇપોક આઈઆઈએન અને લોસીગી એપ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. એપ્લિકેશનોનો ઉપયોગ ઇ રિક્ષા સહિતના ઇ વાહનોને દુરસ્થ રીતે અક્ષમ કરવાના આરોપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એપ સ્ટોર્સને દૂર કરવાનો આદેશ અપાયો છે. તેમાં કહેવાયું છે કે સુરક્ષા ચિંતાઓ અને દુરૂપયોગની શક્યતાને કારણે આ નિર્ણય લેવાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ BARC ને ટેલિવિઝન રેટિંગ નીતિ 2026 હેઠળ તેનું લાયસન્સ રિન્યૂ ન થાય ત્યાં સુધી સમાચાર અને બિનસમાચાર શૈલીઓ બંનેમાં ટેલિવિઝન રેટિંગ પ્રકાશિત કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી રેટિંગ સંસ્થા લાયસન્સ રિન્યૂ કરાવે નહીં અને મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નવા નિયમનકારી માળખાનું સંપૂર્ણપણે પાલન કરતું હોવાનું પ્રમાણિત ન થાય ત્યાં સુધી આ નિર્દેશ BARC ની રેટિંગ કામગીરીને રદ કરે છે. આજે સવારે સત્તાવાર રીતે શરૂ થયેલી વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા નુનવાન, પહલગામ અને બાલતાલ એમ બંને રૂટ પરથી સરળતાથી આગળ વધી રહી છે. બેઝ કેમ્પથી નીકળેલા હજારો યાત્રાળુઓ બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદ વચ્ચે મુશ્કેલ માર્ગો પર ટ્રેકિંગ કરી રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
3: બોલો અમરનાથ કી જય. हजारों की तादाद में यात्री इस समय धार्मिक उत्साह के साथ पवित्र गुफा में भगवान शिव के आशीर्वाद लेने और शिवलिंग के दर्शन करने के लिए आगे बढ़ रहे हैं। यात्रा के दोनों रास्तों पर यात्रियों को पानी, भोजन

0: और विश्राम स्थल उपलब्ध कराए गए हैं ताकि इस कठिन यात्रा के दौरान उनकी सुविधा और सुरक्षा सुनिश्चित की जा सके। उत्साहित यात्रियों ने सुविधाओं और व्यवस्थाओं की सकारात्मक प्रशंसा की है। इस बीच आज सुबह जम्मू कश्मीर प्रशासन ने एक एडवाइजरी जारी करके यात्रियों से निवेदन किया है कि वो केवल अपनी पंजीकृत तिथियों पर ही यात्रा का आरंभ करें। आकाशवाणी समाचार के लिए श्रीनगर से महेश बागशा।
1: कर्मचारी जाहिर फरियाद ने पेंशन मंत्री डॉ जितेंद्र सिंह जणाव्युं के भारत ना समग्र शासन ना अभिगम हेठळ विविध व्यक्तिगत अने संस्थाकीय क्षमताओं संकलन की जरूरियात छे, ज्यां संस्थाओं ने व्यावसायिको सामान्य राष्ट्रीय लक्ष्यों तेमनी संबंधित शक्तिओ ने कुशलतानुं योगदान आपे छे। मंत्रीए नवी दिल्ली में डेवलपमेंट ऑफ एस्पिरेशन नॉलेज सेक्शन एंड हारमनी दक्षिणना तीजा तबक्काना उद्घाटन प्रसंगे आ वात कही। ફૂટબોલના ફીફા વિશ્વકપમાં યુએસના આર્લિંગ્ટન ખાતે રાઉન્ડ ઓફ 32 મેચમાં આજે રાત્રે ઓસ્ટ્રેલિયાને જીત મુકાબલો રમશે, જ્યારે આર્જેન્ટિનાના મિયામી ગાર્ડન્સ ખાતે કાર્બોવર્ડે સામે ટકરાશે। આવતીકાલે સવારે કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે કોલંબિયા અને ઘાના વચ્ચે મેચ રમાશે। અગાઉ આજે સવારે કેનેડાના વાનકુવરમાં રાઉન્ડ ઓફ 32માં સ્વિટ્ઝરલેન્ડે અલ્જેરિયાને 2-0 હરાવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે, પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો ભારતનો પુનરોચ્ચાર, સંરક્ષણ સંપાદન પરિષદે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી, ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ બીએમએસ ઇપોક આઈઆઈએન અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ, અને ફીફા વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત વચ્ચે મુકાબલો। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।